આ ભજન સાથે જ શ્રોતા મિત્રો, ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે, એટલે કે સમય થઈ ચૂક્યો છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર, તારીખ 24 જૂન 2026, એટલે કે જેઠ સુદ દશમ, વિક્રમ સંવત 2082. સવારના 5:55 થવા આવી રહી છે. અમારી સવારની અને આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળધ્વનિ સાથે.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના તથા 6:30 લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા પ્રસારિત થશે, જેમાં આજનો વિષય જીવન સંધ્યા છે તથા વક્તા બુદ્ધિધન ત્રિવેદી છે. શ્રી રામચરિત માનસ ગાનની 198મી કડી પ્રસારિત થશે 6:35. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા 6:45 તથા સદાબહાર ગીતો સવારે 7 આપ સાંભળી શકશો. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો તથા એનસીઇઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે 8:30. માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે આપ સાંભળશો 9:00 તથા 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો પ્રસારિત થશે. 10:02 હિન્દી જગત, 10:30 હિન્દી ફિલ્મી ગીતો તથા 10:45 સુગમ સંગીત અંતર્ગત ભદ્રાયુ અરવિંદ તથા રાજેશ વ્યાસને આપ સાંભળશો. 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો, 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો પ્રસારિત થશે. મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર પ્રસારિત થશે 12:30. 1:10 સુરેશ રત્નોત્તરના સ્વરમાં સુગમ સંગીત તથા 1:30 ફોજીભાઈઓ માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી પ્રસારિત થશે. 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો. 5:05 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર પ્રસારિત થશે. 5:45 લોકસંગીત, 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારિત થશે. 8:00 સુરમાધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો તથા 9:30 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર પ્રસારિત થશે. ગુજરાતી ગીતો 10:00 તથા 10:30 હિન્દી ફિલ્મી સંગીત આપ સાંભળશો. તો આ હતી આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની આગાહી છે તથા છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું તથા લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. આજે સવારે 5:30 તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા હવામાં ભેજનું પ્રમાણ 67% નોંધાયું હતું. હવામાન સમાચાર પૂરા થયા. બરાબર 6:00 દિલ્હી કેન્દ્રથી સાંભળશો હિન્દીમાં સમાચાર. પ્રતીક્ષા સમાચારની.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અર્ચના કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ સ્વરમ ગાયક વૃંદના સ્વરમાં નંદકુમાર પાઠકની આ રચના.

અને કાર્યક્રમના હવે સાંભળીએ. આસિફ દેસાઈ તથા હેમાંગીની દેસાઈના સ્વરમાં નરસિંહ મહેતાની આ રચના.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 6:30 થવા જઈ રહી છે. પ્રસ્તુત છે લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે જીવન સંધ્યા તથા વક્તા બુદ્ધિધન ત્રિવેદી છે.
1: મિત્રો, શુભ

0: પ્રભાતમ ગઢપણ જીવન સંધ્યા. જે વસ્તુ જન્મી અસ્તિત્વ ધરાવતી થઈ જે જાયું તે જાય, જન્મ મરણ એ તો અખૂટ નાતાની વાત છે, પરંતુ જન્મ પછી કેવો લાડ, કેવો પ્રેમ, ખોરાક, કપડાં, મોજ, માનોવાલ અને અભ્યાસ પૂરો થતાં વ્યવસાય, આ બધું સડસડાટ દોડી જાય છે. અને એક વર્ષ, દસ વર્ષ, વીસ વર્ષ, ચાલીસ, પચાસ, સાઠ, આ તો આવી પહોંચ્યું, આ તો આવી પણ ગયું નહીં, આવ્યું. એ ગળપણ કેણે મોકલ્યું જેની જરાય જરૂર નથી? અને એમ થતું તું જવાની જવાની નથી, ત્યાં તો આ આવીને ટપક્યું. એરિસ્ટોટલે મન વૃદ્ધો બહુ કામના નથી અને તેમનામાં સ્વાર્થ વિશેષ જોવામાં આવે છે. પણ શું કરીએ, વૃદ્ધાવસ્થાની કેટલી ટેવો કે કુટેવો કેમ કરીને જતી નથી અને ઘરમાં અડકામણા થઈ જઈએ છે, અણજોયા પણ થવાય. અને છેવટે ક્યારેક તો વૃદ્ધાશ્રમને માર્ગ જતા વૃદ્ધોને જોઈ અને દરરોજ રડવું આવે એમ થાય છે. પરંતુ આવી તે કેવી જિંદગી, એટલે શું? અરે અપ ટુ ડેટ, વૃદ્ધિ પામતો રહે તે વૃદ્ધ, જીવનની બાદબાકી નહીં, વૃદ્ધિ પામે. અને વૃદ્ધ એટલે રિટાયર થાય. અરે શરીરના તમામ અંગોને લગતું તાજું તલનું તેલ છોડવાનું અને શરીરને યુવાનમય રાખવાનું, તે વૃદ્ધ શાંતિ પામે. ઘરવાળા એને શીરો ખવડાવે અને તે પણ બદામનો, હો, આખી જિંદગી સભા સંબંધીઓ મિત્રો સાથે જીવવાવાળા વૃદ્ધને જીવન લાડુ જેવું લાગે, હો ભાઈ. અને વૃદ્ધાવસ્થા કિંમતી ઇમારત જેવી લાગે. આ ઇમારતની શાયબી, સૌંદર્ય, ગૌરવ અને ગરિમા માણવી જોઈએ. તે તો વૃદ્ધાવસ્થાને સંયમી અને સંતોષી જીવન બનાવે છે. આવતા જતાને જય શ્રી કૃષ્ણ કહેવું, પરત આવીને પૌત્રોને રમાડવો, તેમના અભ્યાસનો અહેવાલ લે અને વહુ કહે લાવો તમે બેસો વહુ, હું શાક સમારી આપું. અને એનાથી નીકળેલો કચરો સૂકો અને ભીનો જુદો કરીને નાખી આવે. સાંજે બાળકો આવે ત્યારે દાદા દાદી કઈ વળગી પડે અને વહુ આવે ત્યારે ખીચડી પડાડેલી હોય, દૂધ ગરમ કરી રાખ્યું હોય, ત્યારે વહુ દાદાને ખમ્મા ખમ્મા કરે. આવું એકી ઘૂંટડે ઉતરી જાય એવી લાપસી જેવું જીવન સંધ્યાનું આવરણ કેવું મજાનું લાગે. અરે ભાઈ, અવિનાશ વ્યાસે તો કહ્યું છે કે હમણાં જ મેં એક માશુકને આશિક કહેતા જોઈ હતી. અરે તાજેતરનું એક ગીત છે તો કમાલ કરે છે ભાઈ, ડોસો ડોસીને વાલ કરે છે. અરે ભાઈ આ તો બંને કમાલ કરે છે. ડોસો ઉઠે ત્યારે બ્રશ ઉપર પેસ્ટ નાખી ડોસીના હાથમાં પકડાવે છે, ગરમ ચા અને નાસ્તો ટેબલમાં મૂકી એમાં ભાગ પડાવે છે. આ તો ડોસો ડોસી કમાલ કરે છે. આવી કમાલ ગળપણમાં કેમ ન થાય, આપણાથી પણ થાય અને સૌનાથી પણ થાય. અમૃતા પ્રીતમે તો કહ્યું છે જીવનમાં બનેલી મીઠાશ એ તો ચાના કપમાં પડેલી ખાંડ જેવી હોવી જોઈએ અને છેલ્લો ઘૂંટડો પીએ ત્યારે કેવો મીઠો લાગે છે. આમ જીવન સંધ્યા સમયે આપણને સાંજે આથમતા આછા લાલ સૂર્ય જેવો લાગવો જોઈએ. એથી વૃદ્ધાવસ્થામાંથી હંમેશા લોભ, લલુસા અને બને તો લઘુશંકા, આ બધાની અતિશયોક્તિની બાદબાકી થાય તો જીવન સંધ્યા એ જીવન સંધ્યા જ બની રહે ને ઘડપણ કહેવાય નહીં. નમસ્તે.
1: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો જીવન સંધ્યા, તથા વક્તા બુદ્ધિધન ત્રિવેદી હતા. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિતમાનસ ગાન 198મી કડી. જેમાં આજના કલાકાર છે સુરેશ

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમના આરંભે સાંભળીએ બૈજુ બાવરા ફિલ્મનું ગીત, મોહમ્મદ રફીનો સ્વર તથા નૌશાદનું સંગીત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સુરસરિતામાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું ગીત, જેને સંગીતથી સજાવ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

અને આ સાથે જ આજનો સુર સરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 6:55 દિલ્હી કેન્દ્રથી સાંભળીશું સંસ્કૃતમાં સમાચાર.

0: ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ. છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સદાબહાર ગીત આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર પ્રતીક્ષા સમાચારની.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઇ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત 4થી જીત મેળવી. સમાચાર વિગતવાર.

0: ગઈકાલે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના કુલ 9,165 ગામો અને 12,729 શાળાઓને આવરી લેવામાં આવી. 30,000થી વધુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાખો બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 68,000થી વધુ, બાલવાડિકામાં 1.47 લાખથી વધુ, ધોરણ 1માં 36,000થી વધુ, ધોરણ 9માં 2.16 લાખથી વધુ તેમજ ધોરણ 11માં 1.15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા 24,267 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ પ્રવેશોત્સવ અંતર્ગત 920 જેટલી તેજસ્વી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રવેશોત્સવ દરમિયાન શાળાના યજ્ઞમાં જનભાગીદારી સ્વરૂપે 9 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ટંકારા તાલુકાના વીરપર ખાતે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં અને વાંકાનેર તાલુકાના ભેરડા ગામે વાંકાનેર ધારાસભ્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાંચેરીની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળામાં શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉજવણી થઈ.
1: શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું છે, જ્યારે 18-20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1.something ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100-100% બાળક જન્મે છે, બાળકો એ બાળકો પ્રવેશ લે છે. આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી.
0: મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં કુવાડવા ગામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા બેટી અને સાઈપર પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જ્યારે કોટડા સાંગાણી તાલુકામાં આઈપીએસ વલય વૈદ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. તો ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો. ભરૂચ તાલુકાના કરમાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવડાવ્યો. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના પરવડી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ધોરણ 1 બાલવાટિકા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવાયો. તો મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં અમદાવાદની હાંસોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જ્યારે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો. મોહરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકના અધ્યક્ષસ્થાને ગઈકાલે મોડી સાંજે પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મોહરમના જુલુસ, તાજિયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. કોમી એકતા અને શાંતિ જળવા રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મહોલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા ડીજીપીએ તાકીદ કરી હતી. અમદાવાદ પોલીસ દ્વારા ભિક્ષુક વૃત્તિ અને બાળ તસ્કરીને ઝડપવા માટે 3 દિવસનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં 52 જેટલા ભિક્ષુકોને આશ્રયગૃહ ખાતે ખસેડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હેઠળ ભિક્ષુક વૃત્તિ કરનાર બાળકોને પણ ઉગારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માનવ તસ્કરીને અટકાવવા માટે પણ અભિયાન હાથ ધરાય હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના એસપી હિમલા જોશીએ જણાવ્યું હતું.
2: जो इन बेगर्स के साथ बेगिंग एक्टिविटी में इन्वॉल्व होते हैं, इन बच्चों को चाइल्ड वेलफेयर कमिटी के समक्ष प्रोड्यूस करके इनका आगे रेस्क्यू के बाद जो रिहैबिलिटेशन की कार्यवाही है वो की जा रही है. आगे इन बच्चों को स्कूल में भर्ती करने की भी प्रोसेस हम एजुकेशन डिपार्टमेंट के साथ कोऑर्डिनेट करके करवा रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો.

0: અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને એજ્યુકેશન સંસ્થાઓમાં ફાયર સેફટી ચકાસણી હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરો તથા અન્ય એજ્યુકેશન સંસ્થાઓમાં વિશેષ ફાયર સેફટી ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ હેઠળ ન આવતા એકમોની પણ મુલાકાત લઈ ન્યૂનતમ અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. ધી ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, અવર જવર માટેના માર્ગો, વિદ્યુત સુરક્ષા તેમજ અન્ય પ્રાથમિક અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. ફાયર સેફટી સંબંધિત ખામીઓ જણાતા 17 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે એક સંસ્થાને સીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ખેતી, પશુપાલન, શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી, માર્ગ મકાન, વીજ જોડાણો તેમજ સોલાર યોજનાઓ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આગામી 16 જુલાઈના રોજ યોજાનારી અમદાવાદની રથયાત્રા માટે મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા દરમિયાન 203 ફાયરકર્મી, 7 મોબાઇલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણી નોટિસ લગાવવામાં આવી છે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
1: ફૂટપાથ રિપેરિંગ, કલર કામ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા પણ ટોલ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે. હેલ્થ વિભાગ દ્વારા મોબાઇલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા ઉપર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
0: અમદાવાદમાં ચાલી રહેલ એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે પોતાની શાનદાર લય જાળવી રાખતા બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. પુલ એમાં બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કઝાકિસ્તાન, ચાઇનીઝ તાઇપે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્યારબાદના સ્થાનો પર છે. પુલ બીમાં ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. 5 સેટ સુધી ચાલેલી મેચમાં ઇન્ડોનેશિયાએ 3-2 વિજય મેળવ્યો હતો. પુલ બીમાં હાલ થાઇલેન્ડ 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ડોનેશિયા બીજા સ્થાને છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દબાણ હટાવો અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનથી ની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત 4થી જીત મેળવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શાળાઓમાં ગુણવત્તા

0: શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો અને કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મન્નાડેના સ્વરમાં આ રચના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં આ ગીત.

0: આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી ગીતો અને કાર્યક્રમમાં હવે સાંભળીશું દીપાલી ભટ્ટ, ફોરમ મહેતા તથા સાથીઓના સ્વરમાં આ રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગેરફિલ્મી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર. પ્રતીક્ષા સમાચારની.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલનીનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે એફઆઈએચ પ્રો લીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા, આતંકવાદ અને સાયબર સુરક્ષાથી લઈને ઉભરતી ટેકનોલોજી

0: સુધીના સહિયારા પડકારોનો સામનો કરવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું બ્રિક્સ પ્રમુખપદ વ્યવહારુ સહયોગોને પ્રોત્સાહન આપવા તેમજ સુરક્ષિત અને સમાવિષ્ટ વિશ્વને યોગદાન આપવાનો પ્રયાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ટેલિફોન પર વાત કરી. કતારના અમીરે રવિવારે કતારના રાસ લફાન શહેરમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ શ્રી થાનીનો આભાર માન્યો અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા બદલ શ્રી થાનીની પ્રશંસા કરી હતી. દિલ્હીમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં આતંકવાદ, સાયબર જોખમો અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં સભ્ય દેશોએ ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ હવે વૈશ્વિક બની ગયેલા સુરક્ષા જોખમો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: इस दौरान पारंपरिक सुरक्षा के अलावा ऊर्जा, खाद्य, सप्लाई चेन और साइबर सुरक्षा तथा आतंकवादी नेटवर्क द्वारा इस्तेमाल की जा रही नई तकनीकों और जलवायु परिवर्तन जैसी चुनौतियों पर भी चर्चा की गई. राष्ट्रीय सुरक्षा सलाहकारों ने 2026 में भारत की ब्रिक्स की अध्यक्षता के लिए अपना समर्थन व्यक्त किया. बैठक के बाद उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी से संयुक्त रूप से मुलाकात की. समाचार कक्ष से अमीषा.
0: દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક માટે ભારત આવેલા વાંગ ઈ ચીનના વિદેશમંત્રી સાથે શ્રી અજીત ડોભાલે એકબીજાના મુખ્ય મુદ્દાઓ પર સંવેદનશીલતા જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ભારતની પરસ્પર સંવેદનશીલતા, પરસ્પર હિત અને પરસ્પર આદરની નીતિ સાથે સુસંગત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્થિતિસ્થાપક અર્થતંત્રોના નિર્માણ, ટકાઉ વેગને વિકાસ આપવા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગની હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી ગ્લોબલ કન્વર્જન્સ ફોર ગ્રોથ સમિટને સંબોધતા શ્રી સીતારમણે જણાવ્યું હતું કે વર્તમાન વિશ્વમાં સમૃદ્ધિ અને પડકારો વહેંચાયેલા છે, પરંતુ સંઘર્ષો અને અનિશ્ચિતતા વિકાસશીલ અને અવિકસિત દેશોને અપ્રમાણસર રીતે અસર કરે છે. તેમણે આ પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે જણાવ્યું છે કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરકારે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ ઈબીપી અંગે સોશિયલ મીડિયા પર કેટલાક ભ્રામક અને પાયાવિહાણો દાવાઓ જનતાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. સરકારે જણાવ્યું કે તેલ માર્કેટિંગ કંપનીઓ, વાહન ઉત્પાદકો, બળતણ પરીક્ષણ એજન્સીઓ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમના અમલીકરણ પર સતત દેખરેખ રાખી રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર અલનિનોની સંભવિત પ્રતિકૂળ અસરોને પહોંચી વળવા માટે ખરીફ પાક માટે સાવચેતીપૂર્વક તૈયારીઓ કરી રહી છે. નવી દિલ્હીમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં આશરે 43% વરસાદની ખાત રહી છે અને જુલાઈમાં પણ ચોમાસું નબળું રહેવાની ધારણા છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આશરે 315 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.
2: ओवरऑल अभी तक 43% बरसात कम हुई है. हमारी खरीफ की फसल उस पर इसका असर पड़ सकता है. 315 जिले ऐसे होंगे जहां वर्षा कम रहने की संभावना है. इनमें से 111 जिले हमारी उच्च प्राथमिकता वाले जिले होंगे क्योंकि इनमें सिंचाई 25% से कम है. मध्यम प्राथमिकता वाले मतलब जहां 25-50% सिंचाई की व्यवस्थाएं हैं ऐसे 76 जिले हैं और 128 जिले निम्न प्राथमिकता वाले इसलिए वहां सिंचाई के लिए डैम और बाकी चीजों की व्यवस्था है.
0: નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોકકુમાર લાહિરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો કુલ વેપાર 5.4% વધ્યો છે. શ્રી લાહિરીએ નવી દિલ્હીમાં ટ્રેડ વોચ ક્વાર્ટરલીના અહેવાલના નવીનતમ સંસ્કરણનું વિમોચન કરતી વખતે આ વાત જણાવી. ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતની નિકાસ $1.84 trillion અને આયાત 6.5% વધી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ કટોકટી કામચલાઉ છે અને આશા વ્યક્ત કરીએ કે ટૂંક સમયમાં વિશ્વમાં શાંતિ સ્થપાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ

0: ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. તમિલનાડુ સરકારે વેટી તમિલગમ વિઝન ડોક્યુમેન્ટને મંજૂરી આપી છે. થાઇમામમ થાંગા મોથીરા થિટ્ટમ પહેલ હેઠળ રાજ્યમાં કાયમી ધોરણે રહેતા પરિવારોમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને 1 ગ્રામ સોનાની વેટી મળશે. આ પહેલનો હેતુ નવજાત શિશુ અને માતા બંનેનું સન્માન કરવાનો છે. રાજ્ય સરકારે આ પહેલને અમલમાં મૂકવા માટે 55 કરોડ 83 લાખનું વાર્ષિક બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હુમલો અને ખંડણીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પરિણામે તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 2 વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ કાયદેસર રીતે પદ સંભાળી શકતી નથી અને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધિત છે. ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા અને અન્ય 8 લોકોને તાજેતરમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈડીએ બેંગલુરુ અને મુંબઈમાં એક નિકાસ કંપની સાથે જોડાયેલ અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 9 સ્થળોએ દરોડા ચાલુ છે. પ્રારંભિક તપાસમાં શેર વ્યવહારોમાં શંકાસ્પદ ગેરરીતિઓ બહાર આવી છે. કંપનીઓના શેર કથિત રીતે શેલ કંપનીઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા હતા અને $2 કરોડથી વધુની રકમ દેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન એ હોર્મુઝ સમુદ્રધુનીમાં ફસાયેલા 11,000થી વધુ ખલાસીઓને બચાવશે. સેક્રેટરી જનરલ ઓર્સેનિયો ડોમિંગ્યુઝે જણાવ્યું હતું કે આ કામગીરીમાં મદદ કરવા માટે જરૂરી સુરક્ષા ગેરંટીઓ સુરક્ષિત કરવામાં આવી છે. ઇરાન, ઓમાન પ્રદેશના અન્ય દેશો અને દરિયાઈ ઉદ્યોગ આ કામગીરીમાં સામેલ થશે. પુરૂષોની હોકીમાં ભારતે એફઆઈએચ પ્રો લીગના લંડનમાં રમાયેલ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવી. ભારત તરફથી અભિષેક નૈન, નીલકંઠ શર્મા, સુખજીત સિંહ અને રાજેન્દ્રસિંહે ગોલ કર્યા. પાકિસ્તાનના અહેમદ નદીમે 3 ગોલ કર્યા હતા, પરંતુ ભારતીય ટીમે પોતાની લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે પાકિસ્તાન સામે 2014થી સતત જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતનો આગામી મુકાબલો ગુરૂવારે ઇંગ્લેન્ડ સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને સંદેશે લખ્યું છે કે સમગ્ર યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ, ફ્રાન્સમાં 40ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે CUET 100% વાળા 20% વધ્યા, પ્રીમિયમ સંસ્થાઓમાં એડમિશન મુશ્કેલ બનશે. નવગુજરાત સમય લખે છે કે પીએમની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો અને ફૂલછાબે પરમાણુ ઈમાનદારી, ઈરાન સામે ટ્રમ્પનો નવો દાવો ના સમાચાર લીધા છે. સ્થાનિક સમાચારોમાં સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ગોંડલમાં 1.5 કલાકમાં 2.25 ઇંચ વરસાદ, આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 દોષી, ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1,140 યુનિટ ઝડપાયા અને 128 કરોડનું ફેક ઇન્વોઇસિંગ કૌભાંડ ઝડપાયું જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે એફઆઈએચ પ્રો લીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 8 વાગવા આવી રહ્યા છે. થોડી ક્ષણોમાં બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્રથી સાંભળીશું સમાચાર પ્રભાત. ત્યારબાદ 8:15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ પ્રતીક્ષા સમાચારની.

0: સવારે સવારે.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, આજે 24મી જૂન છે, પંડિત ઓમકારનાથ ઠાકુરની જન્મજયંતિ. ગુજરાતના ખંભાતમાં જન્મેલા આ મહાન સંગીતકારે સંગીત કલા અને શાસ્ત્ર બંનેમાં નિપુણતા મેળવી પશ્ચિમના દેશોમાં પણ ભારતીય સંગીતનું ગૌરવ વધાર્યું. બાળપણમાં આર્થિક સંકળામણને કારણે પરિવારની જવાબદારી ઓમકારનાથના શિરે આવી પડી હતી, પરંતુ સંગીત પ્રેમને કારણે સમય મળતા જ તેઓ સંગીત મેળાવડાઓમાં પહોંચી જતા અને તેમના ગાયનથી પ્રભાવિત થઈ રામલીલાવાળાએ માસિક 8 રૂપિયાના પગારથી બાલ ઓમકારને નોકરીએ રાખ્યા હતા. તેમનું ગાયન સાંભળી એક વિધિવત શિક્ષણ માટે એક પારસી સદગૃહસ્થે પંડિત વિષ્ણુ દિગંબર

અનુસ્કર પાસે તેમને મોકલી આપ્યા હતા. અને 7 વર્ષની સાધના બાદ પંડિતજી શાસ્ત્રીય સંગીતમાં પારંગત બન્યા અને તેમની સંગીત સફર જીવનના અંત સુધી અવિરતપણે ચાલી. માત્ર દેશમાં જ નહીં, વિદેશની ધરતી પર પણ તેમણે સંગીતના કાર્યક્રમો યોજ્યા અને લોકચાહના મેળવી. અનેક સન્માનોથી સન્માનિત પદ્મશ્રી ઓમકારનાથ ઠાકુરની જન્મજયંતીએ સાદર વંદન, અને સાથે જ આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ શોરના આ ગીત સાથે. મહેન્દ્ર કપૂર, મન્નાડે તથા શ્યામા ચિત્તરનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત તથા શબ્દો ઇન્દ્રજીતના.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતા મિત્રો, આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન વી ગિરીની પુણ્યતિથિ છે. 10 ઓગસ્ટ 1894ના રોજ ઓડિશાના બ્રહ્મપુરમાં જન્મેલા વરાહગીરી વેંકટગીરી, જેઓ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, તેમની આજે પુણ્યતિથિ છે. આયર્લેન્ડમાં તેમણે સામાજિક વિજ્ઞાન અને કાનૂન એટલે કે કાયદાનો અભ્યાસ કર્યો અને સ્વતંત્ર આંદોલનમાં સક્રિય રૂપે તેમણે ભાગ લીધો. શ્રમિકો અને મજૂરોના અધિકારો માટે તેમણે ખૂબ મોટી લડત આપી હતી. 1967 થી 1979 સુધી તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા તથા 1979 થી 1974 સુધી તેઓ ભારતના ચોથા રાષ્ટ્રપતિ તરીકે આ પદ ઉપર રહ્યા હતા. 1975માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત કરવામાં

આવ્યા. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે સાદર વંદન. સવારે સવારે કાર્યક્રમમાં હવે સાંભળીએ હસ્તે જખમ ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી તથા લતા મંગેશકરનો યુગલ સ્વર, મદન મોહનનું સંગીત તથા કેફી આઝમીના શબ્દો.

लगता है कि जहाँ

0: વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ.

0: એ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો માહિતી સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સવારે સવારે. આપ જાણો છો કે 24 જૂનને કૂટનીતિમાં મહિલાઓના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે ડિપ્લોમસી એટલે કે કૂટનીતિને પુરુષોનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર ગણવામાં આવે છે, પરંતુ આ ક્ષેત્રે પણ ઘણી મહિલાઓએ પ્રશંસનીય અને નોંધપાત્ર કામગીરી બજાવી છે. આવી પ્રતિભાવાન મહિલાઓના કામની સરાહના કરવા માટે દર વર્ષે 24 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા કૂટનીતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2022થી આ દિવસની ઉજવણી UNGA દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ વિશ્વભરમાં ડિપ્લોમસી અને નિર્ણાયક ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને યોગદાન વધારવાનો છે. ભારતીય સિનેમાએ પણ સ્ત્રીઓની સ્વતંત્રતા અને કાર્યદક્ષતાને વધાવતા અનેક ગીતો આપ્યા છે. તો આવો સાંભળીએ ગાઈડ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીત SD બર્મનનું તથા શબ્દો શૈલેન્દ્રના.

અને આ સાથે જ આજનો માહિતી સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. આપની રેડિયો દોસ્ત પ્રકૃતિને રજા આપશો. નમસ્કાર. સવારે સવારે.

0: सवारे सवारे।
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
2: અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. સવારના 9:30 થઈ રહ્યા છે અને હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ વિભા દેસાઈના સ્વરમાં વિનોદ જોશીની આ રચના સાથે.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
4: ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો, અને હવે સાંભળીશું આરતી મુનશીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુજરાતી ગેરફિલ્મી ગીતોમાં હવે સાંભળીએ નીરજ પાઠકના સ્વરમાં સુરેશ દલાલની રચના.

આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. થોડી ક્ષણોમાં બરાબર 10 વાગે સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 220 પોઈન્ટ અને નિફ્ટીમાં 15 પોઈન્ટનો પ્રારંભિક ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. રાસ લફાન ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં 12 ભારતીયોના મોત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કતારના અમીરે ફોન કરી સંવેદના વ્યક્ત કરી. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું કે ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4નો વિકાસ દર મેળવ્યો છે. ભારતે પીઓકેની પરિસ્થિતિ અંગે પાકિસ્તાનની ટિપ્પણીને આકરી ટીકા કરી. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. લખનૌ આગની ઘટના બાદ ઉત્તરપ્રદેશ સરકારે ગેરકાયદેસર કોચિંગ સેન્ટરો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી. પુરૂષોની હોકીમાં ભારતે એફઆઈએચ પ્રોલીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ. એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0થી હરાવી સતત 4થી જીત મેળવી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સ્થિતિસ્થાપક અર્થતંત્રોના નિર્માણ ટકાઉ વિકાસને વેગ આપવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગની હાકલ કરી અને ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોકની હરાજી કરી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: आकाशवाणी का ये अहमदाबाद वडोदरा केंद्र है. प्रस्तुत है कार्यक्रम हिंदी जगत. प्रस्तुति दीपशिखा दुर्गापाल की. दोस्तों, मैं हूं आज के आपके आधे घंटे की हम सफर मधु. नमस्कार.

હમણાં આપે સાંભળ્યું ગદર ટુ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ આદિત્ય નારાયણના સ્વરમાં. મિથુનનું સંગીત હતું તથા શબ્દો આનંદ બક્ષીના હતા. કાર્યક્રમના અંતમાં સાંભળીએ એનિમલ ફિલ્મનું ગીત, અરિજિત સિંહનો સ્વર, શ્રેયસ પુરાણિકનું સંગીત તથા ગરિમાના શબ્દો.

અને આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે સુગમ સંગીત. કાર્યક્રમમાં આપ સાંભળશો ભદ્રાયુ અરવિંદના સ્વરમાં આ રચના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુગમ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ કબીરની રચના ભદ્રાયુ અરવિંદના સ્વરમાં.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુગમ સંગીતના કાર્યક્રમના અંતમાં સાંભળીએ રાજેશ વ્યાસના સ્વરમાં બ્રહ્માનંદની રચના.

0: અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને હવે સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજકોટ ડિવિઝનને એક જ દિવસમાં માલ પરિવહનથી 11.22 કરોડ રૂપિયાની આવક થઈ. 20 રેકના રેકોર્ડ લોડિંગથી નવો વિક્રમ સ્થપાયો. પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર અને સિમેન્ટનું સૌથી વધુ પરિવહન. સિંહોની સુરક્ષા માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નક્કર કામગીરી શરૂ કરવામાં આવી. વન વિભાગની ટીમે 2 સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવી મોટી દુર્ઘટના ટાળી. ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન અજયકુમારે પ્રથમ વખત અલંગની મુલાકાત લીધી. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના આર્મી નેવીના અગ્નિવીરોને ગુજરાત એનસીસી ડાયરેક્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગાએ જામનગરમાં 27 ગુજરાત બટાલિયન એનસીસીના કાર્યાલયની મુલાકાત લઈ કેડેટ્સને તેમની સેવા માટે બિરદાવ્યા. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવનના લેબર ઝુગ્ગી પાસે આગ લાગવાની ઘટના બની. 20થી વધુ અગ્નિશમન દળોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી. મુંદ્રા પોર્ટ પર 3000 કિલોગ્રામ ડ્રગ આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. અને નીતિ આયોગે જણાવ્યું કે ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો છે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કિશોર કુમારના સ્વરમાં ગવાયેલા બુઢ્ઢા મિલ ગયા ફિલ્મના આ ગીતથી.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં હાથી મેરે સાથી ફિલ્મનું આ ગીત.

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ નીના મહેતા અને રાજેન્દ્ર મહેતાના સ્વરમાં ગવાયેલ સુદર્શન ફાકીરની આ રચનાથી.

ઘેર ફિલ્મે હિન્દી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ભૂપેન્દ્રસિંહના સ્વરમાં બશીર નવાઝની રચના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ચંદનદાસ અને અનુરાધા પૌડવાલના યુગલ સ્વરમાં મદન પાલની આ રચના.

0: મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. થોડી જ વારમાં મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે મુલાકાત કરી આતંકવાદ, સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના પડકારો સામે લડવા માટે સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. BIS, ISI માર્ક વગર વિવિધ ઇલેક્ટ્રોનિક હેર ડ્રાયર, હેન્ડ ડ્રાયર, ઇસ્ત્રી જેવી પ્રોડક્ટ બનાવતી કે વેચતી કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા. ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. નવી દિલ્હીમાં ઉદ્યોગ ભવન નજીક ઝૂંપડપટ્ટીમાં આજે વહેલી સવારે આગ. 20થી વધુ વાહનોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ. કલા, સંસ્કૃતિ સહિત 6 કેટેગરીમાં અસાધારણ કામ કરનાર બાળકો માટે અરજી આમંત્રિત કરવામાં આવે છે. ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરિયાનું નિધન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આણંદ જિલ્લાના ભેટાસી ગામની પ્રાથમિક શાળા ખાતે મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. અને દ્વારકાના શામળાસર ખાતે કલેક્ટરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સહિત શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ હર્ષ બ્રહ્મભટ્ટની આ રચનાથી, સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાયનો.

0: મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને વાલા શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં મીઠો મીઠો આવકાર અને સ્વાગત. આજના કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, સૈયર કાર્યક્રમમાં અને અન્ય અનેક માધ્યમો થકી આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ કે કેટકેટલા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે, પોતાની પ્રતિભા બતાવી રહી છે અને સફળતા મેળવી રહી છે.
1: આજે એક એવા ક્ષેત્રની વાત કરવી છે કે જેના વિશે કદાચ આપણે સૌ ઓછું જાણીએ છીએ, કારણ કે એ વિષય ઓછો ચર્ચાયો છે. આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઇન ડિપ્લોમસી, એટલે કે રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. વૈશ્વિક રાજકારણ અને રાજદ્વારી ક્ષેત્રે મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવાનો દિવસ અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો દિવસ.
0: વિશ્વભરમાં રાજદૂત એટલે કે એમ્બેસેડર અને શાંતિ વાટાઘાટો જેવા ઉચ્ચ પદો પર હજુ પણ પુરુષોનું પ્રભુત્વ વધારે છે, ત્યારે યાદ કરવા છે 3 જુલાઈ

0: 1897ના રોજ સુરતમાં જન્મેલા હંસાબેન મહેતાને, કે જેઓ એ સમયે વૈશ્વિક સ્તરે એક મહત્વનો બદલાવ લાવવામાં સફળ રહ્યા. હંસાબેન એટલે પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાની પુત્રી,
1: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ત્યારબાદ યુનાઇટેડ કિંગડમના ભારતીય હાઈકમિશનર ડોક્ટર જીવરાજ મહેતાના પત્ની. આઝાદી પહેલાનો જે સમય હતો ત્યારે તેમણે વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનો પર ધરણાનું આયોજન કર્યું અને ગાંધીજીની સલાહ અનુસાર સ્વતંત્રતા ચળવળની અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે એકથી વધુ વખત તેમની ધરપકડ થઈ અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો.
0: વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ ખૂબ સક્રિયપણે જોડાયેલા હતા. અલગ અલગ સમિતિઓમાં, સંસ્થાઓમાં, મહિલાઓને લગતા સંગઠનોમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં તેમણે મહત્વના હોદ્દાઓ સંભાળ્યા અને ખૂબ પ્રશંસનીય કામગીરી પણ કરી. સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પુરુષ પ્રધાન સમાજમાં વૈશ્વિક સ્તરે તેમણે જે બદલાવ કર્યો એ માટે આજે તેમને ખાસ યાદ કરવા છે.
1: 1947-1948માં યુનાઇટેડ નેશન્સ માનવ અધિકાર પંચમાં તેઓ ભારતીય પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા જે તૈયાર કરવામાં આવી હતી તેમાં એક વાક્ય હતું, બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે. શ્રોતા મિત્રો, હવે આવે છે ધ્યાન આપવા જેવી બાબત.
0: માનવ અધિકારોની વાત હતી અને બધા મનુષ્યોને સમાવવા માટે સાર્વત્રિક રીતે પુરુષો આ શબ્દનો ઉલ્લેખ થયેલો હતો. હવે 1947-1948ના સમયગાળામાં પુરુષ પ્રધાન સમાજ હતો અને આ રીતે શબ્દનો ઉપયોગ થવો એ સ્વાભાવિક હતું. પરંતુ હંસાબેન મહેતાએ આગ્રહ કર્યો કે ભાષા બદલવી જોઈએ.
1: બધા પુરુષો મુક્ત અને સમાન જન્મે છે એમ નહીં, પણ બધા મનુષ્યો મુક્ત અને સમાન જન્મે છે. પાછળથી 1950માં તેઓ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચના ઉપાધ્યક્ષ બન્યા તથા યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય પણ બન્યા.
0: 1949-1958 સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓએ સેવા આપી. તેમની ઈચ્છા હતી કે બરોડા યુનિવર્સિટી શ્રેષ્ઠતાનું કેન્દ્ર બને. મિત્રો, જાણીને ગર્વ થાય કે યુનાઇટેડ નેશન્સ તેમના નામથી એક ચર્ચા શ્રેણીનું આયોજન કરે છે, ડોક્ટર હંસા મહેતા સંવાદ, જેનો પહેલો કાર્યક્રમ વર્ષ 2021માં યોજાયો હતો.
1: વિષય હતો COVID-19 રોગચાળા પછી મહિલા આર્થિક સશક્તિકરણ. યુએન દ્વારા આ શ્રેણી આયોજિત કરવા પાછળનો મુખ્ય હેતુ છે લિંગ સમાનતા, મહિલાઓ અને માનવ અધિકારો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવી. દરેક ગુજરાતી અને ભારતીય જેમના પર ગર્વ લઈ શકે તેવી આ વિદુષી મહિલાને 100-100 સલામ.
0: અને મિત્રો, આ સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને જઈએ આપના પત્રો અને ઈમેલ્સ તરફ. અમે પણ ઉત્સુક છીએ એ જાણવા કે કાર્યક્રમ આપને કેવો લાગે છે અને શું છે તમારા પ્રતિભાવ. પત્રોનું આખું બંચ છે મારા હાથમાં, જેમાં પ્રથમ પત્ર દેખાઈ રહ્યો છે સૈયરના નિયમિત પત્ર મિત્ર પ્રદીપ કે મહેતાનો, આરટીઓ રીલોકેશન સાઇટ ભુજ કચ્છથી. પત્રમાં તેમની સાથે છે શ્રીમતી બીનાપી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. આશા ભોંસલેના સ્વરમાં પ્રદીપભાઈને સાંભળવું છે એક ગીત, અને ખાસ આ ફરમાઈશ માટે જ એમણે પત્ર લખ્યો છે. તો પ્રતિભાઈ, ચાલો આપની ઈચ્છા પૂરી કરી દઈએ, સંભળાવીએ આપની ફરમાઈશ.

તો હવે આ બે પત્રો છે આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી. આ વખતે એમણે સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. આંખો બંધ કરવાથી કદી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી જ નથી. વાહ રમેશભાઈ, ખૂબ સરસ સુવિચાર લખ્યો છે. વાત સાચી જ છે કે જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવવી જરૂરી હોય છે જે આપણી આંખો ઉઘાડી શકે. આગળ આપે અમુક વાતો લખીને મોકલી છે જેના ઉપર ખરેખર હવે વિચાર કરવો જ રહ્યો. જણાવ્યું છે, મોબાઈલ કી દુનિયા કિંમતી ટાઈમ ખા જાતી હૈ ઓર ટીવી કી દુનિયા મેં નીંદ હરામ હો જાતી હૈ. જી રમેશભાઈ, બિલકુલ સાચી વાત છે. અને હવે અન્ય એક પત્રમાં આપે આપના અંદાજ મુજબ સરસ

0: यानी शायरी लखी ने मोकलावी छे। मैं आकाशवाणी के मनोरंजन के बादलों में ज्ञान की बारिश बरसाना चाहता हूँ। अर्चना की भक्ति गीतों को मेरे दिल में प्रभु की मूर्ति बनाना चाहता हूँ। सुगम संगीत की शहनाई के जादू को मन मंदिर में बसाना चाहता हूँ। गुलमोहर के आईने में मैं पुरानी यादों के गीतों की तस्वीर देखना चाहता हूँ। सुर सरिता के सुरों को सितारों के आर पार ले जाना चाहता हूँ। और नंबर वन कार्यक्रम सैयर को चांद और सितारों से दोनों बहनों की मिठास की रोशनी से सजाना चाहता हूँ। वाह रमेश भाई वाह। और हम आपको तहे दिल से धन्यवाद देकर धन्यवाद से नवाजना चाहते हैं।
1: तो रमेश भाई ना पत्र बाद हवे आ पत्र छे सहियर सखी नंदुबेन नो गायत्री नगर सरखेज थी। साथे छे वर्षा दक्षा धरती मनुबेन पिंकी तपन तथा मुकेश भाई। जणાવે છે કે અમે નિયમિત શ્રોતાઓ તેમજ પત્ર મિત્રો છીએ। સૈયર અમારો મનગમતો કાર્યક્રમ છે। તેમાં આવતા બંને બહેનોની બોલવાની છટા ખૂબ જ ગમે તેવી હોય છે। તારીખ 13 એપ્રિલના રોજ કૃષ્ણ પક્ષની એકાદશી તેમજ વરુથીની એકાદશી હતી। તે નિમિત્તે ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે। સુભાષ શાહનો જન્મદિવસ હતો અને તેમણે લખેલ કાવ્ય વાંચ્યું તે ગમ્યું। અનામિકા વસાણી પાસેથી વાતો સાંભળી, ટી કટિંગ થેરપી, એક ચા આપજે, ચાની વાતો કરી, માધુભાઈ તેમજ કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા। તારીખ 15 એપ્રિલના રોજ ત્રિલોક સંઘાણીએ ઘણી બધી વાતો તાજી કરી। 16 એપ્રિલ એટલે આકાશવાણીનો સ્થાપના દિવસ, 90 વર્ષ પૂરા થયા। આકાશવાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે, સાચી માહિતી આપી છે। વાવાઝોડું, કોરોના, ભૂકંપ, કરફ્યુ વગેરે પરિસ્થિતિમાં રેડિયો મારફતે ખૂબ જ સારી અને સચોટ માહિતી આપી છે। તારીખ 17 એપ્રિલને વિશ્વ ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ડોક્ટર વાંચીની ભટ્ટની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત, પસંદગીના ગીતો, કિરીટભાઈની પસંદગીનું ગીત ખૂબ સરસ લાગ્યું। તારીખ 20 એપ્રિલના રોજ વીરુભાઈ પુરોહિત તેમજ દાન વાઘેલાનો જન્મદિવસ હતો અને પોષણ સપ્તાહ નિમિત્તે ડોક્ટર રાજલબેનની પારોલબેન વ્યાસે જે મુલાકાત લીધી હતી તેમાં સ્તનપાનના મહત્વ વિશેની ખૂબ સરસ વાતો કરી, પસંદગીના ગીતો પણ ગમ્યા। જી નંદુબેન, દરેકે દરેક કાર્યક્રમ વિશે આપે ડિટેલમાં લખ્યું છે અને આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આકાશવાણીની ઉપયોગિતા વિશે પણ ખૂબ સરસ રીતે આપનું મંતવ્ય જણાવ્યું છે, જે જાણીને અમને ખૂબ જ ખુશી થઈ। હવે એક બાબતમાં આપ મારી સાથે સંમત થશો જ કે કિરીટભાઈ જેવા સ્વાદના શોખીન વ્યક્તિઓ જો હોય અને એમને જમવા બોલાવીએ તો સ્વાદિષ્ટ પકવાન બનાવવાની મજા જ કંઈક ઓર હોય। સાચી વાત ને કિરીટભાઈ? એમ તમારા જેવા રસિક શ્રોતા હોય ત્યારે કાર્યક્રમ પીરસવાની મજા જ કંઈક ઓર હોય। સૈયર કાર્યક્રમ સાથે આ જ રીતે જોડાયેલા રહેજો નંદુબેન અને આપના પ્રતિભાવ પાઠવતા રહેજો।
0: તો હવે આ બે પત્રો છે માધવપુર ઘેટથી માવદિયા રામાભાઈ વાલાભાઈના, સાથે છે રસીલા, ભરત, ગોપાલ, પ્રજ્ઞા, વંશિકા, નિરખ અને ગગન। રામાભાઈ લખે છે કે તારીખ 27 મે બુધવારે જે કાર્યક્રમ આવ્યો તે ખૂબ ગમ્યો। અમે છેલ્લા 18 વર્ષોથી રેડિયો સાંભળીએ છે। તો શ્રોતા મિત્રો, એમને ભજન સાંભળવું છે એ ફરમાઈશ વિશે લખ્યું છે અને બંને પત્રોમાં એમના ફરમાઈશી ભજનોનું એક લિસ્ટ મોકલાવ્યું છે। રામાભાઈ, આપ હર હંમેશ ભજનની જ ફરમાઈશ કરો છો, એ ઉપરથી અમે એવો અનુમાન લગાવી શકીએ છીએ કે આપ ભજન સાંભળવાના શોખીન હશો અને આપના ઘરમાં હર હંમેશ ભક્તિમય વાતાવરણ રહેતું હશે। આપની ફરમાઈશનું ભજન ચોક્કસથી સંભળાવીશું।
1: તો હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો। લખે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સહિયર કાર્યક્રમની પ્રસ્તુતિ અતિ લાજવાબ, બેમિસાલ તેમજ કાબિલે તારીફ બની ચૂકેલ છે। આપશ્રી બંને બહેનો તેમજ હિતેશભાઈ માવાણી આ ત્રિપુટી દરેક કાર્યક્રમને ઉત્તમ, ઉમદા, ઉત્કૃષ્ટ બનાવી જે રીતે પ્રસારિત કરી રહેલ છે તે રેડિયોની આકાશવાણી 90મા વર્ષની ગૌરવવંતી યાદગાર પ્રસારણ યાત્રાનું એક માધ્યમ બની ગયેલ છે। સૈયર કાર્યક્રમની પ્રસ્તુતિની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે। કાર્યક્રમમાં આવતી મુલાકાતો, વાર્તાલાપો, આપશ્રી બહેનો દ્વારા સુંદર વાતો, શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઈમેલ્સનું વાંચન તેમજ શ્રોતાઓની પસંદગીના ગુજરાતી ગીતો સાંભળવા મળે છે, જે કાર્યક્રમને 4 ચાંદ લગાવી જાય છે। પ્રસ્તુતિ બદલ ફરી એકવાર આપ ત્રિપુટીને ખૂબ ખૂબ સ્નેહભર્યા અભિનંદન અને ત્યારબાદ

0: તેમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલી છે. તારીખ 25 મેને સોમવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુરત શહેરના રહેવાસીઓ, ત્યાંના લોકોની સંસ્કૃતિ, બોલીચાલી, ખાણીપીણી તથા રહેણીકરણી પરની સુંદર વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ મહેશભાઈ શાહ સાથેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તારીખ 27 મેને બુધવારના સહયર કાર્યક્રમમાં હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રા પર મહેશભાઈ શાહ દ્વારા પોતે રેડિયોના વિવિધ ક્ષેત્રોમાં કરેલ કાર્ય વિશેની જે વાતો કરી તે સાંભળવાની પણ ખૂબ મજા આવી. તારીખ 29 મે શુક્રવારના સહયર કાર્યક્રમમાં રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે સાંભળવાની મજા આવી. પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, પૂરા પુરુષાર્થ પછી જે મળે એમાં જ આનંદ છે. જી પ્રવીણચંદ્રજી, આ વિચાર તો આપે ખૂબ જ સરસ અમારી સાથે વહેંચ્યો છે. અને ત્યારબાદ તેમના બીજા એક પત્રમાં તેઓ જણાવે છે, તારીખ 1 જૂનને સોમવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીનું, વર્ષા ઋતુનું આગમન આ વિશેની સુંદર વાતો થઈ, તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં રવિન્દ્ર પરમાર સાથે વિવિધ વિભાગો, ભૂકંપ, કુદરતી આફત, વાવાઝોડું તેમજ અન્ય બનાવો પરનો જે સુંદર વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ જ મજા આવી. તારીખ 3 જૂનને બુધવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું વાંચન થયું, જેમાં મારા પત્રનું પણ વાંચન થયેલ, તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા આકાશવાણીના ભૂતપૂર્વ કાર્યક્રમ અધ્યક્ષ માઉલીનભાઈ મુનશી સાથેની જે વાતચીત રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તો 5 જૂનને શુક્રવારના સહયર કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા પર્યાવરણની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના ડોક્ટર એપી સિંઘ સાથેની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. જી પ્રવીણચંદ્રજી, આપ સહયર કાર્યક્રમ નિયમિત સાંભળો છો, અને માત્ર નિયમિત સાંભળો છો એટલું જ નહીં, પરંતુ પૂરેપૂરા રસપૂર્વક સાંભળો છો, અને આપને જે બાબતો ગમી હોય પત્ર લખીને અમને જણાવો પણ છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ પણ અમને પાઠવતા રહેજો. પત્રના અંતમાં તેમણે એક સુવિચાર પણ લખ્યો છે, પોતાને ન ઓળખવું અજ્ઞાનતા છે, પોતાને ઓળખવું જ જ્ઞાન હાંસલ કરવાની શરૂઆત છે. વાહ, ખૂબ સરસ. તો પ્રવીણચંદ્રજીના વિગતવાર પત્ર બાદ હવે આ પત્ર છે, સરસ મજાના અક્ષરથી અને અલગ અલગ રંગની શાહીથી લખાયેલો પત્ર જિલ્લા પોરબંદર શહેર રાણાવાવથી આવ્યો છે. પત્ર લખનાર અનોખા પત્ર મિત્ર છે કે ઉર્ફે પાગલ. શ્રોતા મિત્રો, આમનો આપણને લગભગ પહેલો પત્ર છે કાર્યક્રમ સહયરમાં, તો આપણે એમનું સ્વાગત કરીશું.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: એમની સાથે છે શ્રીમતી પરવીન કમાલ, મોહસિન, મેહુલ, તસ્લીમ, નીલોફર, સોનલ, અહાના, જિન્નત, હસનેન, આદિન તથા ઇવાન. તમારા આખા પરિવારનું સહયર પરિવારમાં સ્વાગત છે. આપે પત્રમાં જણાવ્યું છે કે અમારી પ્યારભરી ઇન્ટરનેશનલ યાદ બાદ જણાવવાનું કે આકાશવાણી સાથે અમારો વર્ષો જૂનો નાતો છે. ખૂબ જ જૂના અમે શ્રોતા મિત્રો છીએ, પરંતુ કાર્યક્રમ સાંભળીને હંમેશા પત્રો લખી શકતા નથી, ક્યારેક ક્યારેક પત્રો લખી નાખીએ છીએ. કેકેજી, આ વાત ના સમજાઈ, આપે ઇન્ટરનેશનલ યાદ શા માટે આપી? આપનો પત્ર તો રાણાવાવથી આવ્યો છે. જરૂરથી આપના આગલા પત્રમાં અમને જણાવજો. તો આપ જણાવો છો કે 20મી મેના રોજ સહયર પ્રોગ્રામ સાંભળ્યો, તેમાં પત્રો અને ઇમેલના જવાબ સાંભળ્યા. જવાબ સાંભળવાની ખૂબ જ મજા પડી, અને ધીરજભાઈ રબારી સાથેની વાતચીત સાંભળવાની પણ ખૂબ ખૂબ મોજ પડી ગઈ, આનંદ થયો. હા, પણ આખા કાર્યક્રમમાં ક્યાંય ગીત સાંભળવા ના મળ્યું. કાર્યક્રમમાં 2 ગીતો તો હોવા જ જોઈએ, ગીતો વગર મજા ના આવે. આ અમારું સૂચન છે, આશા છે આપ ધ્યાનમાં લેશો. જી કેકેજી, આપનું સૂચન અમે નોંધી લઈએ છીએ, અને આપની વાત સાચી પણ છે, પણ દર વખતે ઘણા બધા પત્રો અને ઇમેલ હોવાના કારણે અમે કાર્યક્રમમાં ગીતોનો સમાવેશ નથી કરી શકતા, પણ કોશિશ જરૂર કરતા હોઈએ છીએ કે અમે ગીતનો સમાવેશ ચોક્કસથી કરીએ. અને અમે એ આશા રાખીએ કે આપનો આ પ્રથમ પત્ર મળ્યો છે અમને કાર્યક્રમ સહયરમાં, અને આપ હવે
2: નિયમિત રૂપે કાર્યક્રમ સહયરમાં અમને બંને બહેન

0: ને પત્રો લખતા રહેશો અને આપના અભિપ્રાય પહોંચાડતા રહેશો.
1: અને કેકેજીના પત્ર બાદ હવે આ પત્ર છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. હંમેશની જેમ પત્રની શરૂઆત તેમણે એમના વન લાઇનરથી કરી છે. કામી, ક્રોધી અને લોભી, આ ત્રણ લખણવાળાનો સંગ ના કરવો. અરે વાહ બાબુભાઈ, ટૂંકી ને ટચ પણ અસરદાર વાત કરી આપે. આગળ તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સૈયર કાર્યક્રમ સાંભળવાનું એક બંધાણ થઈ ગયું છે. કાર્યક્રમમાંથી ઘણું બધું જાણવા મળે છે. તારીખ 1 જૂને વરસાદની પ્રતીક્ષાની વાતો કરી, રવિન્દ્રભાઈ પરમારની મુલાકાતમાં આકાશવાણીની વાતો કરી તથા ધરતી કંપની વાતો કરી અને ગીત સંભળાવ્યા. એ સાંભળીને તો મજા જ આવી ગઈ. આવી સારી સારી વાતો કરવા બદલ રવિન્દ્રભાઈ પરમારનો આભાર. તારીખ 3 જૂનના રોજ પત્રના અને ઇમેલ્સના જવાબો આપ્યા અને એમાં મારા પત્રનો પણ જવાબ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. બાબુભાઈ, આપના પત્રનો જવાબ આપવો તો અમારી ફરજ છે અને અમે હોશભેર આપના પત્રનો જવાબ આપીએ છીએ. 84 વર્ષની ઉંમરે આપ પત્ર લખો તો જવાબ તો અમારે આપવો જ જોઈએ અને એના માટે તમારે બિલકુલ આભાર માનવાનો ના જ હોય. બસ તમે આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, પત્ર લખતા રહેજો અને અમે આપને જવાબ આપતા રહીશું.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે ગામ જાળિયા, તાલુકા અમરાજી, જિલ્લા પાલીતાણા, ભાવનગરથી માધુભાઈ લખમણભાઈ ચૌહાણનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. આપ બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરો છો. સાંભળવાની મજા આવી જાય છે. તારીખ 10 જૂન અને બુધવારનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. અમારા ઈમેલનો જવાબ આપ્યો તે સાંભળવાની મજા આવી. બધા શ્રોતા મિત્રોના ઈમેલ અને પત્રો ખૂબ સરસ હોય છે. તો વળી 12 જૂનના રોજ કાર્યક્રમ લાજવાબ હતો. બહેનો માટે માહિતી આપી તે સરસ હતી. મારા પત્ની ચેતનાબેન કહે છે કે આપ બંને બહેનો મકાઈના ઢોકળા ખાવા ચોક્કસ આવજો. વાહ માધુભાઈ, ચેતનાબેનને કહેજો કે મકાઈના ઢોકળાનો સ્વાદ તો અમારા સુધી પહોંચી ગયો અને આ આઈટમ પણ બહુ સરસ અને વિશેષ લાગી. ઢોકળા તો ખાતા હોઈએ પણ મકાઈના ઢોકળા આ વિશેષ આઈટમ છે. ક્યારેક કાર્યક્રમ થકી આની રેસીપી પણ આપવી પડશે. આમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચેતનાબેન. તો હવે આ ઈમેલમાં આગળ આપણા નાનકડા શ્રોતા મિત્ર વિવેકભાઈએ જણાવ્યું છે કે આ બંને બહેનોને જણાવવાનું કે મારી શાળા ખુલી ગઈ છે, હું 3જા ધોરણમાં આવ્યો છું. વાહ ને વિવેકભાઈ, વેકેશન પૂરું થયું અને હવે આપ સ્કૂલે જવા માંડ્યા છો, તો આ દિવસો દરમિયાન ખૂબ ધ્યાન દઈને શાળામાં અભ્યાસ કરજો. અને અંતમાં એક સરસ મજાનું સુવિચાર પણ વિવેકે લખ્યું છે કે બાળક ખીલતું ફૂલ છે, એને ખીલવા દો. વિવેકભાઈ, તમે પણ બહુ જ સરસ રીતે શારીરિક, માનસિક, શૈક્ષણિક રીતે બધી જ રીતે ખીલો તેવી આશા. તો આગળ તેઓ જણાવે છે કે 15 જૂનના રોજ કાર્યક્રમમાં આપે શિક્ષણ વિશે જે માહિતી આપી તે ખૂબ સરસ હતી. કિરીટભાઈ સોલંકીની પસંદગીનું ગીત પણ સાંભળવાની મજા આવી ગઈ.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. અરે વાહ દીપકભાઈ, આપના સાથી મિત્રોમાં તો આ વખતે 3 જણાનો વધારો થયો છે. શું વાત છે. પત્રમાં તેઓ લખે છે કે અમે દરેક કાર્યક્રમ સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. હોમિયોપેથિક ડોક્ટર ભૈરવી પરીખનો વાર્તાલાપ, આદિલ મંસૂરીની રચના અને તેમના વિશેની જાણકારી અને આકાશવાણીના શ્રોતા ધીરજભાઈ રબારીની મુલાકાત ખૂબ પસંદ પડી. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે. હવે તો સંબંધો સાચાના નહીં, કાચના બની ગયા. ક્યારે નંદવાઈ જાય એ તો માત્ર ઈશ્વર જ જાણે. બિલકુલ દીપકભાઈ, ખૂબ જ સાચી વાત આપે લખી. અત્યારે દેખાદેખીના જમાનામાં અને કૃત્રિમતાના જમાનામાં ખરેખર દિલની લાગણીઓ તો ક્યાંય વહી ગઈ છે, જે દેખાતી જ નથી. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફર પૂરી કરીએ અને સાથે જ આજનો કાર્યક્રમ પણ. તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આજના દિવસ માટે આપો અનુમતિ.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો.

જો આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બહેનો માટેનો કાર્યક્રમ સહ્યર હમણાં આપે સાંભળ્યો. બરાબર 1 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતનો કાર્યક્રમ હમણાં આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા સુરેશ કુમાર રત્નોત્તર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઇ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઇરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો હતો. ઇસ્લામાબાદ પર સંયુક્ત રાષ્ટ્ર મંચનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ સહ અધ્યક્ષ તરીકેના પોતાના પદનો દુરૂપયોગ કરવા બદલ તેની ટીકા કરી હતી. ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના હસ્તક્ષેપનો જવાબ આપતા શ્રી હરીશે સહ અધ્યક્ષના વર્તનની ટીકા કરી હતી અને જમ્મુ કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે. ભારતીય રાજદૂતે યુએનએટી માળખા હેઠળ યુએનના આદેશોની સમીક્ષા વિશે પણ વાત કરી હતી, જેનો હેતુ સમગ્ર સંગઠનમાં કાર્યક્ષમતા સુધારવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ આધારિત ઇ પાસપોર્ટની રજૂઆત, નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ જારી કરવાના રેકોર્ડ સ્તરને કારણે મુસાફરી સરળ બની રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયશંકરે સુરક્ષિત પાસપોર્ટ, સુગમ સેવા, સશક્ત નાગરિકના વિઝન દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવાઓની ડિલિવરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ આપી હતી. ઇરાનના તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોએ આગામી સૂચના

સુધી દેશમાં બિનઆવશ્યક મુસાફરી ટાળવા, ઉચ્ચસ્તરની સાવધાની રાખવા, સતર્ક રહેવા અને પરિસ્થિતિગત જાગૃતિ જાળવવાની સલાહ અપાઈ છે. સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. દૂતાવાસે વધુમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો તેમજ દેશમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને દૂતાવાસમાં તેમની વિગતો નોંધાવવા પણ જણાવ્યું છે. આ સાથે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમિતપણે નિરીક્ષણ કરવા પણ અપીલ કરી છે. મુંદ્રા બંદરે 3000 કિલોગ્રામ નશાકારક પદાર્થની આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે હરપ્રીતસિંહ તલવાર, શમશુદ્દન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડ્રગના પૈસા દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. હરપ્રીતસિંહ તલવારની અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી છે. આ સાથે હરાજી કરાયેલા બ્લોક્સની કુલ સંખ્યા 88માંથી 56 થઈ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પ્રથમ વખત ખનીજ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં ગ્રેફાઇટ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને રોક ફોસ્ફેટ જેવા ખનીજોનો સમાવેશ થાય છે. હરાજી કરાયેલા સંશોધન લાયસન્સ બ્લોક્સની સંખ્યા હવે 11 છે. અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પ્રથમ વખત સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી. લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના પગલે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યભરમાં અગ્નિ સલામતીના પગલાંનું મિશન મોડમાં નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈપણ ઇમારતનો ઉપયોગ તે હેતુ માટે જ થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે. ભોંયરામાં કોઈપણ કોચિંગ સેન્ટર, નર્સિંગ હોમ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચાઓ માટે આતુર છે. સર્જીઓ ગોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે, જેનાથી નવી આર્થિક તક ઊભી થશે અને ભારત અમેરિકા આર્થિક ભાગીદારી મજબૂત બનશે. ભારે ઉદ્યોગમંત્રી HD કુમારસ્વામીએ સ્ટીલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે ડિજિટલાઇઝેશન બનાવવા અપીલ કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં આયોજિત સ્ટીલ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન પરના વિચાર મંથન સત્રમાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશે 2018થી વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે તેની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2021-22થી ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે આશરે 8% વધ્યું છે, જ્યારે સ્થાનિક માંગમાં વધારો થવાના કારણે ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ આશરે 13% વધ્યો છે. તેમણે ઉત્પાદકતા, જાળવણી અને સલામતી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કૃત્રિમ બુદ્ધિ, મશીન લર્નિંગ, ડિજિટલ ટ્વિન્સ, રોબોટિક્સ અને અદ્યતન વિશ્લેષણ જેવી તકનીકોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ આ સમારંભની અધ્યક્ષતા કરશે અને પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાલયોને ઇનામ વિતરણ કરશે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી અને ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ સરકારી કર્મચારીઓ અને તમામ વ્યવસાયિકોના દૈનિક પરિવહનને સરળ બનાવશે.

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો ખાડી ક્ષેત્રના 3 દિવસના પ્રવાસે છે. તેઓ ગઈકાલે અબુધાબી પહોંચ્યા હતા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અધિકારીઓને મળતા અગાઉ સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરીનમાં વાટાઘાટો કરશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રાદેશિક ભાગીદારોને અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં ચાલી રહેલા વચગાળાના શાંતિ કરાર તેમજ સંભવિત અંતિમ કરાર માટેના માળખા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. શ્રી રૂબિયોએ ઈરાનને ભવિષ્યમાં કોઈપણ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લાદવાની મંજૂરી આપવામાં નહીં આવે તેના પર ભાર મૂકતા આવા પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ગણાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0 પરાજય આપ્યો. પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના 2 ગોલ સાથે 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે. દરમિયાન ઇંગ્લેન્ડ અને ઘાના વચ્ચેની મેચ ડ્રો રહી હતી, જ્યારે ક્રોએશિયાએ પનામાને 1-0 હરાવ્યું હતું. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત કર્યું છે. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સૌપ્રથમ તેઓ મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે અને ત્યારબાદ ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. તેમણે કહ્યું કે અગાઉ આદિજાતિ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ જ ન હતી ત્યારે આજે દાહોદમાં જિલ્લા સ્તરે સાયન્સ અને મેડિકલ કોલેજો કાર્યરત છે.
1: આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માન્ય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયર અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઉભી છે.
0: દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાની વેરાવળ આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓએ સૂર્ય નમસ્કાર અને યોગના આસન કર્યા હતા. કચ્છના મુંદ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમએના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી ધવલ પંડ્યાએ નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત મુંદ્રા તાલુકાના 9 ગામોની 18 શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1

0: ધોરણ 9 અને ધોરણ 11માં નવીન પ્રવેશપાત્ર બાળકો તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. ગાંધીનગરમાં આજે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 9ના કુલ 109 બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. ભાવનગરના ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજકોટના કોટડા સાંગાણીના નવા રાજપીપળિયા ગામે પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ડાંગની એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ, સાપુતારા ખાતે નવાગામ પ્રાથમિક શાળા, ગિરિનગર પ્રાથમિક શાળા અને પીએમ શ્રી ઈએમઆરએસ સાપુતારામાં સામૂહિક શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી પીએમશ્રી તાલુકા શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે 8 મહિના અગાઉ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી, જેની તપાસ ધનસુરા પોલીસે હાથ ધરી હતી અને સુનાવણી અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે તેમ સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
1: આજથી 8 મહિના પહેલા આરોપી સગીરા, જે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, તેને ભગાડી અને વડોદરા તેમજ છોટાઉદેપુર બાજુ લઈ ગયેલો અને તેની ફરિયાદ આરોપીના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશને આપેલી. પોક્સો કોર્ટમાં કેસ ચાલેલો અને ત્યાં આરોપી સામે પુરાવાઓ રજૂ થતો તેને તકસીરવાર ઠેરવવામાં આવેલો અને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલી.
0: દેવભૂમિ દ્વારકા પોલીસે 80 લાખ રૂપિયાની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો દરિયાઈ માર્ગે યમન મોકલવામાં આવી રહ્યો હતો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પરવાના વિના જ ગેરકાયદે આ દવાઓ વિદેશ મોકલવાની તૈયારી કરાઈ રહી હતી. એસઓજીની તપાસમાં કુલ 9,50,490 પ્રતિબંધિત કેપ્સ્યુલ મળી આવી હતી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક જ દિવસમાં માલ પરિવહનથી 11,22,00,000 રૂપિયાની કમાણી કરી. આ રેકોર્ડ બ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ગઈકાલે કુલ 20 રેકના લોડિંગમાં 8 રેક પેટ્રોલિયમ ઉત્પાદન, 3 રેક એલપીજી, 3 રેક ફર્ટિલાઇઝર, 3 રેક મીઠું, 2 રેક કન્ટેનર અને 1 રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. ભુજના નખત્રાણા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાણીપીણીના વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું. તંત્રએ નખત્રાણા બસ સ્ટેન્ડ તથા વિથોણ ચોકડીની આસપાસ આવેલી ફાસ્ટફૂડની લારી, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાની લારી પર તપાસની કાર્યવાહી દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલ ફાફડા, જલેબી, ભજીયા, સમોસા અને ઢોકળા મળી કુલ 30 કિલો જેટલા ખુલ્લા, અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની આકસ્મિક તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કચ્છ દ્વારા જણાવાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, લેખક દિનેશ પરમાર. સામાન્ય રીતે 15-16 જૂન આસપાસ વરસાદનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ મેઘરાજાની વિધિવત રીતે પધરામણી થઈ નથી. વરસાદના વાદળો ન ઘેરાતા હવે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ હજુ માત્ર 5.32% જ વરસાદ થયો છે. વરસાદ ખેંચાતા તેની અસર વાવેતર ઉપર પડી છે, કારણ કે ઝાલાવાડમાં ગત વર્ષ કરતા આ વર્ષે 97,557 હેક્ટરમાં આગોતરું વાવેતર પણ ઘટ્યું છે. જો કે આગામી દિવસોમાં

0: ચોમાસું ગતિ પકડશે તેવી આગાહી છે અને સારો વરસાદ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના ખરીફ પાકમાં પણ વધારો થશે તેમ મનાય છે. બીજી તરફ ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત સંસ્થાઓ પાસેથી જ ખરીદવા નાયબ ખેતી નિયામક દ્વારા અપીલ કરાઈ છે. જો જિલ્લાના કોઈપણ ખેડૂતને બિયારણ, ખાતર કે જંતુનાશક દવાની ઉપલબ્ધતા અથવા તેની ગુણવત્તા બાબતે કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો કચેરીનો સંપર્ક કરી શકે છે. ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય, ખેડૂતોને નેનો ખાતર પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે માર્ગદર્શન આપતા એક જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભદ્રેશી ગામે યોજાયેલા કેમ્પમાં સંતુલિત ખાતર વ્યવસ્થાપન તેમજ જમીન ચકાસણી, સોઇલ ટેસ્ટિંગ અંગે સમજણ આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. 3 દિવસ દરમિયાન સામાજિક, રાજકીય આગેવાનો અને અધિકારીઓ જિલ્લાના 10 તાલુકાઓમાં 14,666 બાળકોને બાલવાટિકામાં અને 499 બાળકોને ધોરણ 1માં શાળા પ્રવેશ કરાવશે. એટલે કે કુલ 15,165 બાળકો આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પોતાના શિક્ષણની શરૂઆત કરશે, જ્યારે ધોરણ 9માં 16,772 બાળકો શાળા પ્રવેશ કરશે. ધોરણ 11માં કુલ 12,054 બાળકો શાળા પ્રવેશ કરશે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ઝુરાવરનગરની શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. સુરેન્દ્રનગરની મહિલા આઈટીઆઈ ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું. કેમ્પ અંતર્ગત આઈસીડીએસ શાખાની પૂર્ણા યોજના હેઠળ આવતી 15-18 વર્ષની આશરે 100 જેટલી કિશોરીઓએ મહિલા આઈટીઆઈની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓને તમામ પ્રકારના કોર્સ અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 26 અને 27 જૂન દરમિયાન મહોરમ પર્વની ઉજવણી થનાર હોય, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાંતિ અને સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય, કોઈ દુર્ઘટના ન સર્જાય કે કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે કેટલાક પ્રતિબંધાત્મક આદેશ કરાયા છે. જાહેરનામા મુજબ 9 ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા બનાવવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પીજીવીસીએલને પણ તાજિયાના રૂટ પર નીચા ટટકતા વીજ વાયર કે નમી ગયેલા વીજ પોલ હટાવવા આદેશ કરાયો છે. વિધવા બહેનો માટે કામ કરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરી સુરેન્દ્રનગર દ્વારા ઘરેલુ હિંસા અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં ઉપસ્થિત અધિકારીઓ તજજ્ઞો દ્વારા ઘરેલુ હિંસા અંતર્ગત કાયદાકીય જોગવાઈઓ સાથે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ હતી. લખતર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે ઘનશ્યામ થડોડા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નવઘણ મકવાણાની વરણી થતા તેમણે પદ ગ્રહણ કર્યું હતું. છેવાડાના માનવીને પાકું ઘર આપીને તેમને સ્વમાનભેર જીવન જીવવાનો અવસર પૂરો પાડવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતો કાર્યક્રમ વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ચુડા ખાતે યોજાઈ ગયો, જેમાં વિચરતી અને વિમુક્ત જાતિના 13 સરાણીયા પરિવારોને પાકા મકાનો ફાળવ્યા બાદ ગૃહ પ્રવેશ કરાવાયો હતો. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચાર પત્ર, લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કાર્યક્રમના પ્રારંભે કવિ વિનોદ જોશીની રચના હમણાં આપે સાંભળી ઝરણાબેન દેસાઈના સ્વરમાં. હવે સાંભળીએ અમર ભટ્ટના સ્વરમાં વિનોદ જોશીની રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ વિનોદ જોશીની રચના રેખા ઠાકરના સ્વરમાં.

બપોરના 3:10 થઈ રહી છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ. થોડા જ વિરામ બાદ સાંજે 5 આ જ મીટર્સ પર અમે ફરી ઉપસ્થિત થઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અત્યારે

0: ने देश भर के राष्ट्रीय राजमार्गों पर अवैध पार्किंग और अतिक्रमण हटाने के लिए अभियान तेज कर दिया है। सड़क परिवहन और राजमार्ग मंत्रालय ने बताया कि ये कार्रवाई सर्वोच्च न्यायालय के निर्देशानुसार की जा रही है। इसका उद्देश्य राष्ट्रीय राजमार्गों को अधिक सुरक्षित, सुगम और यात्रियों के लिए सुविधाजनक बनाना है। प्रवर्तन निदेशालय गुजरात के मुंद्रा बंदरगाह से 3,000 किलो मादक पदार्थ आयात से जुड़े धन शोधन मामले में दिल्ली के 5 स्थानों पर छापेमारी कर रहा है। ये तलाशी हरप्रीत सिंह तलवार, शमसुद्रून और उनके सहयोगियों से जुड़े परिसरों पर की जा रही है। मादक पदार्थ से प्राप्त धन का कथित तौर पर दिल्ली के नाइट क्लबों में निवेश किया गया था। पश्चिम बंगाल में कोलकाता के तारातला में आज निर्माणाधीन गोदाम ढहने से 3 लोगों की मौत और 5 लोग घायल हो गए। घायलों का SMKM अस्पताल में इलाज चल रहा है। राष्ट्रीय आपदा मोचन बल, पुलिस, अग्निशमन और आपातकालीन सेवाओं तथा स्थानीय लोगों ने बचाव कार्य में जुटे हुए हैं। मौसम विभाग ने कोंकण और गोवा में आज मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। तटीय कर्नाटक और मध्य महाराष्ट्र में भी अगले 2 दिन इसी तरह का मौसम रह सकता है। दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब, हिमाचल प्रदेश, उत्तराखंड, जम्मू कश्मीर और लद्दाख में शनिवार तक तेज हवा के साथ वर्षा का अनुमान है। हॉकी इंडिया ने अगले महीने ब्रिटेन दौरे के लिए 24 सदस्यीय जूनियर महिला टीम की घोषणा कर दी है। खेदिन शिलेमा चानू कप्तान तथा निधि और एंगिल हर्षारानी मिंज गोलकीपर की जिम्मेदारी दी गई है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आज है आकाशवाणी नो अमदावाद वडोदरा केन्द्र। सांजना 5:05 थी रही है। सांभळी अमारा आज बीजी सभा में प्रसारित थनारा कार्यक्रमों की विगतो अने पोलीस समाचार में खोवायेल व्यक्तिओ अंगेनी जाहेरात। અત્યારે 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ધર્મેન્દ્ર કુમાર પંડ્યા અને પ્રદીપ સોલંકીના સ્વરમાં લોકગીતો સાંભળીશું, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 કાર્યક્રમ ગામનો છોરો જેમાં પશુઓમાં સંપૂર્ણ આહાર તેના ફાયદા તે વિશે જયવીર આર પટેલનો વાર્તાલાપ સાંભળીશું, 16:00 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું, રાત્રે 8:30 ગુજરાતી ગીતો, આજ કે ફનકાર કાર્યક્રમ 9:30, 10:00 ગુજરાતી ગીતો, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની। હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓની જાહેરાત। પોલીસ અધિક્ષક શ્રીની કચેરી પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર યાસીન ખાન, હામિદ ખાન ધાસુરા શરીરે મજબૂત બાંધાના છે, રંગે ખવરણા, ઉંમર વર્ષ 65, ઊંચાઈ 5.5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ, સફેદ કલરનો શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે। 8 જૂન 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર કમળાબેન વેરશીભાઈ પ્રજાપતિ શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘવરણા છે, તેમની ઊંચાઈ 5.5 ફૂટ, તેમની ઉંમર 25 વર્ષ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ, પીળા કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું લેંગો પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે। 8 જૂન 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર સાહિલ ઉર્ફે અરબાઝ સાજીદભાઈ મેમણ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘવરણા, ઉંમર વર્ષ 20, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ, લાલ કલરનો જબ્બો તથા કોફી કલરનો લેંગો પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે। તારીખ 8 જૂન 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે। શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી। આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। હવે પ્રસ્તુત છે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, ફિર તેરી કહાની યાદ આઈ। આ ફિલ્મનું ગીત સાંભળીએ કુમાર સાનુના સ્વરમાં।

0: ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગરમી હસરતે નાકામ સે જલ જાતે હૈ, હમ ચરાગો કી તરહ શામ સે જલ જાતે હૈ. શમા જિસ આગ મેં જલતી હૈ નુમાઇશ કે લિયે, હમ ઉસી આગ મેં ગુમનામ સે જલ જાતે હૈ. જબ ભી આતા હૈ તેરા નામ મેરે નામ કે સાથ, જાને ક્યું લોગ મેરે નામ સે જલ જાતે હૈ.

0: અલકા યાજ્ઞિકને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું રાઝ.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આદર્શ શ્રીવાસ્તવ વસુંધરા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું આંખે. અફલાતુન ફિલ્મનું ગીત સાંભળીએ હરિહરન અને ચિત્રાના સ્વરમાં.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 5:45 થઈ રહી છે. સાંભળીશું લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું ધર્મેન્દ્ર કુમાર પંડ્યા અને પ્રદીપ સોલંકીના સ્વરમાં લોકગીતો. પ્રથમ સાંભળીએ ધર્મેન્દ્ર કુમાર પંડ્યાના સ્વરમાં ગોરખનાથની આ રચના.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से कहानी, कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से कहानी, कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે, અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહના સ્વરમાં સાંભળીશું આ ગઝલ. શબ્દો છે હાથ ટૂટે ભી તો રિશ્તે.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગેરફિલ્મી હિન્દી ગીતો કા સાંભળી રહ્યા હતા. હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના

0: વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. તેમણે મોટી ખરાજ, રાડુંગરી અને ગાંગરડા ગામની શાળાઓમાં કુલ 300થી વધુ બાળકોને પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આદિવાસી વિસ્તારોમાં આજે વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ આપવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
1: અનેક બાળકો જેને ક્યારેય શાળાની બેગ કેવી હોય, પુસ્તક કેવી હોય કે પછી શાળામાં ઘંટડી કઈ રીતે વાગતી હોય ને એનો અવાજ જ નથી સાંભળ્યો, એમને હંમેશા સિગ્નલ ઉપર પોલીસની સિસોટી સાંભળી છે કે સિગ્નલ ખુલી અને સિગ્નલ બંધ થાય તેવા બાળકોને શાળાની રિસેસની ઘંટડી સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવવાનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ.
0: રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આજે બીજો દિવસ હતો. આજે વિવિધ મંત્રીઓએ જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો. નવસારીના ગણદેવીમાં આંતલિયા, ઉંડાચ અને વિવિધ આંગણવાડીઓમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ યોજાયો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીએ શિક્ષણને જવાબદાર, સંસ્કારી અને સંવેદનશીલ નાગરિક ઘડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ થરા શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયા જામનગરની દડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતેની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવ્યો. સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવ્યા બાદ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે પ્રતિક્રિયા આપી.
2: શિક્ષણ તો અત્યારે આપણને ફ્રીમાં જ મળે છે, પ્રાથમિક શિક્ષણ. ત્યાર પછી પણ આપણને અનેક પ્રકારની યોજનાઓનો પણ લાભ મળે, અને કોઈ ઉચ્ચ શિક્ષણ લેવું હોય, કોઈ ડોક્ટર એન્જિનિયર બનવું હોય કે બીજું કઈ કરવું હોય તો પણ આપણને ફ્રી સિમ કાર્ડ નો લાભ મળે. જેટલી ફી આપણને ત્યાં કોલેજમાં ભરાવે એટલી તો સરકાર આપે છે, આપણે તો ખાલી લાભ જ લેવાનો. એટલે આવનાર દિવસોમાં જેમને પણ આ યોજનાઓની માહિતી હશે એ પણ જેમને જરૂર હોય સમયસર એને ફોર્મ પણ ભરાવવું જોઈએ.
0: વલસાડમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ 107 બાળકોને પ્રવેશ અપાવ્યો, જ્યારે પંચમહાલના કાંસુડી પ્રાથમિક શાળામાં પ્રભારી સચિવ રાજેશ માંજુના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો. બોટાદમાં પ્રભારી સચિવ બી એ શાહે સરકારી શાળા ખાતે 1.92 કરોડ રૂપિયાના ખર્ચે શૈક્ષણિક મકાનનું લોકાર્પણ અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ખેડા જિલ્લામાં ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં પીપળાતા અને ઉતરસંડાની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અમદાવાદના ચાંગોદર ખાતે પ્લાઝમામાં ભેળસેળ મામલે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયાએ કહ્યું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું, આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું, રાજ્યની તમામ બ્લડ બેન્કો અને પ્લાઝમા સેન્ટરોની પણ તપાસ કરાશે.
3: પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા એને કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્નમેન્ટની કે ગુજરાત ગવર્નમેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં બેંક હતી નહીં. પરંતુ આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે, આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ પહોંચ્યા છે, એને છોડવામાં આવશે નહીં, એની કાર્યવાહી શરૂ થઈ રહી છે.
0: મુંબઈ સીમા શુલ્ક વિભાગે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

0: પરથી 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી છે. બેંકોકથી માદક પદાર્થના જથ્થા સાથે મુંબઈ આવેલા આ શખ્સની ઓળખ એડી રાજાણી તરીકે થઈ છે. તેના સામાનની તપાસ દરમિયાન અધિકારીઓને તેની ટ્રોલી બેગમાં 14 પેકેટ મળી આવ્યા, જેમાં માદક પદાર્થના શંકાસ્પદ છોડ હતા. અધિકારીઓએ માદક પદાર્થનો કુલ 5 કિલો જથ્થો જપ્ત કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. આ સન્માન માટે પસંદગી પામ્યા બાદ પ્રતિભાવ આપતા કિશોરભાઈએ કહ્યું, આ મારું સન્માન નથી પણ પૂર્વજોની સાધના તપસ્યાનું ફળ છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ છેલ્લા 5 દાયકાથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે પ્રયાસ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર હાલ તેઓ સંગીત સાધકોને રુદ્રવીણા નિર્માણ શીખવે છે. વડોદરાનો આ મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વડોદરા ખાતે 29 અને 30 જૂને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના રમતગમત સાધનો માળખાને વિશેષ રૂપે રજૂ કરાશે. તેમાં ખાસ કરીને વાંસમાંથી બનાવેલા સાધનો આકર્ષણનું કેન્દ્ર બનશે. રોકાણકારો સમક્ષ જિલ્લામાં ઉપલબ્ધ વાંસ સંસાધન, કુશળ માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરાશે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર કરવામાં આવ્યા, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે. પરિષદ દરમિયાન વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અને વિવિધ ટેકનિકલ સત્રોમાં કુલ 20 જેટલા વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓએ પોતાના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા. કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં સુરતના યુવકના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ડુમસ વિસ્તારના રહેવાસી મૃતક સની પટેલના ભાવિ રવિ પટેલે કતારમાં તેમના પાર્થિવ દેહની ઓળખ કરી લીધી હતી. ભારતીય દૂતાવાસની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. આજે સનીનો પાર્થિવ દેહ કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ કતારના રસ લફાન સ્થિત LNG ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 12 ભારતીયના મોત થયા હતા. અમદાવાદના સુભાષ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું, IIT રૂડકી, IIT ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાત મહેશ ટંડનની મદદથી આ બ્રિજની વિસ્તૃત સ્થળ તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ટેકનિકલ અભ્યાસ અને વિવિધ વિશ્લેષણ પૂર્ણ થયા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
1: ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને RNB દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે.
0: હવામાન. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અરબી સમુદ્ર તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે.
2: ગુજરાત ક્ષેત્રો મેં ઓર સૌરાષ્ટ્ર મેં એકા દોકા સ્થાનો મેં યેલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. હમારે દક્ષિણ ગુજરાત કી જો જિલ્લા ઇસમેં આ રહે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર જો સુરત કા દક્ષિણ હિસ્સો મેં જો ડિસ્ટ્રિક્ટ આ રહે અમરેલી ઓર ભાવનગર કે લિયે હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસકે આગે 24 સે લેકર 30 જૂન તક ઇસમેં હલકા સે મધ્યમ બરસાત કા ભી સંભાવના રહેગા.
0: દરમિયાન દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં નર્મદા જિલ્લાના સાગબારા

તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ અને વઘઈમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાંથી 11,000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે. સ્થાનિક ગુના શાખાએ ધરવાડા ગામના પાટિયા નજીક જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરી પોલીસે એક જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે કાર્યક્રમ ગામનો ચોરો.

0: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોનું ગામનો ચોરો કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, સવાર પડતા જ આપણે આપણા પરિવારને પૌષ્ટિક નાસ્તો અને જમવાનું આપીએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે મિત્રો કે આપણા આંગણે ઉભેલી એ દૂધાળી ગાય કે ભેંસ જે આખા ઘરનું ગુજરાન ચલાવે છે, શું એને સાચું પોષણ મળે છે? આપણે લીલો ચારો નાખીએ છીએ, ક્યારેક કપાસિયા ખોળ આપીએ છીએ, તો ક્યારેક મિત્રો વળી સૂકો ચારો ધરીએ છે. પણ આ બધું અલગ અલગ આપવાથી પશુને પૂરતું પોષણ મળતું નથી. જેમ આપને થાળીમાં દાળ ભાત શાક રોટલા બધું મિક્સ જોઈએ, બસ એમ જ પશુઓને પણ એક જાદુઈ ફોર્મ્યુલા છે અને એનું નામ છે સંપૂર્ણ પશુ આહાર. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવા છે પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા વિશેની. અને મિત્રો, આ વિષય પર ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધું છે પ્રવીણ કાકાએ. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે ખેતીને લગતી વાતો, પશુપાલનની લગતી વાતો અને ઘણી બધી ખેડૂત ઉપયોગી વાતો કરતા હોઈએ છીએ. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે આજે વાત કરીશું પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા. અને મિત્રો, આ વિષય ઉપર આપણી સાથે વાત કરશે ડોક્ટર જયવીર આર પટેલ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે પોતાની સેવાઓ આપે છે. પ્રથમ તો અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતા મિત્રો વતી સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર
1: સાહેબ. સર, પહેલા એ પ્રશ્ન થાય કે પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા, તો પહેલા પશુ આહાર વિશે માહિતી આપશો અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને.
2: તો પશુ આહારમાં આપણે અત્યારે શું કરીએ છીએ કે પછી કે 40-50% લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો એમાંથી 70% ખેડૂતો ખેતીના વ્યવસાયની સાથે પશુપાલન પણ વ્યવસાય કરતા હોઈએ છીએ. તો ભારત દેશમાં આપણે દેખીએ કે વિશ્વમાં અત્યારે પણ દૂધ ઉત્પાદનમાં અવ્વલ નંબર ધરાવે છે અને સાથે સાથે તેના પશુઓની સંખ્યામાં પણ અવ્વલ નંબર ધરાવે છે. તો ભારતના અંદર પ્રતિ પશુ દીઠ દૂધ ઉત્પાદનની વાત કરીએ તો બહુ જ બીજા દેશો કરતા બહુ જ ઓછું છે. તો આપણે કરીને આપણે દૂધ ઉત્પાદન, પ્રતિ પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારવાની જરૂર છે. તો એના માટે ઘણા બધા એવા જાત સુધારણા કરવી જોઈએ કે પછી

0: આપણે ખોરાકની નવી પદ્ધતિ અપનાવવી જોઈએ, આ રીતે આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ. તો અત્યારે આપણે એક પ્રતિપશુદીઠ આપણે બીજા પશુદીઠ સાથે સાથે ખૂબ જ ખોરાક આપવાની જરૂર ના હોવા છતાં પણ ખોરાક આપતા હોઈએ છીએ, તો કેમ કરીને આપણે ઘટાડવો જોઈએ અને આપણે ઇકોનોમિક સુધારવી જોઈએ અને ઓછા ખોરાકે કઈ રીતે આપણે એનું વધુ દૂધ મેળવી શકીએ એના માટે આપણે આજે વાત કરીશું.
1: તો સાહેબ સાથે સાથે એ પણ વાત કરશો કે પશુ આહારના કે ઘાસચારાના પ્રકાર વિશે પણ વાત કરશો?
0: હા, ઘાસચારાના પ્રકારના આપણે વાત કરીએ તો ઘાસચારાના અંદર એક ધાન્ય વર્ગનો બી ઘાસચારો આવે છે અને એક પ્રોટીન યુક્ત જેને આપણે કહીએ છીએ કે રજકો બાજરી છે કે પછી કે આપણે બટન છે કે એ અલગ એક ઘાસચારો આવે છે. તો એના અંદર હંમેશા આપણે ધાન્ય વર્ગની સાથે સાથે આપણે જે બી વધારે પ્રોટીન વાળો ઘાસચારો છે એની સાથે સાથે બંને સાથે કરીને આપવા જોઈએ. ઉપર શું થતું હોય છે કે એકલું ધાન્ય વર્ગના ઘાસચારો આપવામાં આવે છે એમાં ઓછા પ્રોટીન હોવાના કારણે એના અંદર પ્રોટીનની ઉણપના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો દેખવા મળે છે. તો હંમેશા અનાજ વર્ગના ઘાસચારાની સાથે સાથે જો પ્રોટીન યુક્ત જે ઘાસચારો છે આપણે વાત કરીએ કે બરસીમ છે કે પછી કે રજકા બાજરી છે કે લચકો છે કે તો એનો ઉપયોગ કરવો જોઈએ.
1: સમતોલ આહાર કે જેમાં બધા જ તત્વો હોય, તો આપણા પશુઓ માટે પણ સમતોલ આહાર શું છે એ વિશે વાત કરો. સમતોલ આહારમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ શકે એ વિશે વાત કરશો?
0: હા, સમતોલ આહારનો મતલબ શું થાય છે કે આપણે અત્યારે આપણે ગાય ભેંસને આપણે ઘણા બધા ટાઈમ 5-6 ટાઈમ સુધી અલગ અલગ પ્રકારનો અને અલગ અલગ ટાઈમે આપણે ખોરાક આપતા હોઈએ છીએ. તો આપણે હવે અત્યારે આપણે જેમ ખોરાક હ્યુમનના અંદર કે માણસના અંદર આપણે ખોરાક ખાતા હોઈએ છીએ, દાળ ભાત શાક રોટલી અને ચારે વસ્તુ એક સાથે ખાતા હોઈએ છીએ અને દિવસના 2-3 ટાઈમ ખાતા હોઈએ છીએ. તો એ જ રીતે પશુઓમાં પણ આપણે બધા ખોરાક એક સાથે આપીને મિક્સ કરીને ખોરાક આપવો જોઈએ અને 2-3 ટાઈમ, તો એને વાગોળવા માટેનો પૂરતો સમય મળી રહે. તો એના કારણે વાગોળવા પૂરતો સમય મળે છે તો એના ચયાપચયની પ્રક્રિયા પર અસર પડશે અને એના કારણે દૂધ ઉત્પાદન પણ વધારો દેખી શકાય છે.
1: આપણા જે પશુપાલકો છે એ પશુઓ એમના માટેનું આર્થિક કમાવાનું સાધન છે, તો એ પશુઓને આહાર ખવડાવવાથી એમના દૂધમાં કઈ રીતનો વધારો કરી શકાય એ વિશે વાત કરશો?
0: હા, તો આપણે એક સાઇલેજ આપણે આપતા હોઈએ છીએ કે સાઇલેજ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ ઘણા સમય પહેલા તો એવું માનવામાં આવતું કે સાઇલેજ ખવડાવવાથી તો શું દૂધ ઉત્પાદન વધશે કે નહીં. તો ધીમે ધીમે એક ખેડૂતે ખવડાવ્યું, પછી 2-3 ખેડૂતે ખવડાવ્યું, પછી અત્યારની કન્ડિશનમાં આપણે બધા જ સાઇલેજ ખવડાવીએ છીએ અને સાઇલેજના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો પણ દેખવા મળે છે. તો સાઇલેજનો ઉપયોગ કરવો જોઈએ. આપણે બહારથી ખરીદી ન શકતા હોય તો ઘરે સાઇલેજ બનાવીને બી આપણે એને પશુઓને આપી શકાય છે. ત્યારબાદ આપણે બાયપાસ ખોરાકની વાત કરીએ કે આપણે બાયપાસ પ્રોટીન કે બાયપાસ ફેટ આપણે આપતા હોઈએ છીએ. તો હંમેશા બાયપાસ ફેટ વ્યાયા પછીના સમયના અંદર આપવાથી એનું જે વ્યાયા પછી જે બી ગાય ભેંસ હોય તો દૂધ ઉત્પાદન જતું હોય છે, તો એના કારણે એનો જે બી એનો પશુઓનો જે અંદરની શક્તિ છે એ ઓછી થતી હોય છે. તો એના કારણે બાયપાસ ખોરાક આપવાથી એના શરીર જળવાઈ રહે છે અને એના દૂધ ઉત્પાદનમાં પણ વધારો દેખવા મળે છે. સાથે જ વાત કરીએ આપણે કે પરાળની વાત કરીએ તો ઘણા સમય ઘણા બધા ખેડૂતો પરાળ ખવડાવતા હોય તો પણ એમાં શું હોય છે કે પરાળના અંદર ન્યુટ્રિશન લેવલ બહુ જ ઓછું દેખવા મળે છે. તો પરાળના અંદર ન્યુટ્રિશન લેવલ વધારવા માટે આપણે એને યુરિયાનો છંટકાવ કરતા હોય છે, યોગ્ય માત્રાના અંદર એના અંદર યુરિયાનો છંટકાવ કરવો જોઈએ અને એ યુરિયા છંટકાયેલા પરાળના અંદર પ્રોટીનનો માત્રા એ સાદા પરાળ કરતા વધી જાય છે. તો એ ટાઈપનું કે યુરિયા છંટકાવ કરેલા પરાળનો ઉપયોગ કરવાથી પણ એના પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે એના બોડીના અંદર શરીરના અંદર અને એના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે. તો આ ટાઈપની આપણે ખોરાક અને નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ કે નવા ખોરાક અપનાવવા જોઈએ કે જેના કારણે આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ.
1: હવે પશુઓને અલગ અલગ ખોરાક દિવસના અલગ અલગ સમય આપવાથી દૂધ ઉત્પાદનમાં અને ચયાપચયમાં કઈ નકારાત્મક અસરો જોવા મળે ખરી?
0: હા, એમાં શું છે કે આપણે અત્યારે અમે આગળ વાત કરીએ કે આપણે અત્યારે દિવસ દરમિયાન 3-4 વખત કે 4-5 વખત આપણે અલગ અલગ સમય અને અલગ અલગ ખોરાક આપતા હોઈએ છીએ. તો એના કારણે પૂરતો વાગોળ કરવાનો સમય મળતો નથી. તો એના કારણે શું થતું હોય છે કે એ જ્યારે જીવ આપણે ખાવા આપીએ તો એ શું થતું હોય છે કે જઠરમાં જાય છે, જઠરમાં પાછું એ વાગોળ કરે છે એટલે મોઢામાં આવે છે, પાછું એ જઠરમાં જાય છે. આ પ્રક્રિયા ચલતી હોય તો આપણે વારંવાર ખોરાક આપવાના કારણે શું થતું હોય છે કે આ પ્રક્રિયામાં અડચણ ઊભી થતી હોય છે અને એ બાયપાસ થઈ જાય એટલે કે ડાયરેક્ટ જઠરની અંદરથી નાના આંતરડાના નાના મોટા આંતરડામાં જઈને બાયપાસ. તો એને પૂરતા પ્રમાણમાં એ એબ્સોર્પ્શન થવાનો એટલે કે શોષાવાનો સમય મળતો નથી. તો આપણે હંમેશા ઓછા ટાઈમે ખોરાક અને સારો એવો મિક્સિડ ખોરાક

0: પ્રાપ્તિ આ હોલ થઈ શકે, આ સમસ્યા હોલ થઈ શકે છે.
1: હવે મનુષ્ય હોય કે પ્રાણી હોય, બધાને તારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ આહારની જરૂર પડે. તો સંપૂર્ણ આહાર વિશે તમે શરૂઆતમાં જ વાત કરી, તો આ સંપૂર્ણ આહાર કેવી રીતે બનાવી શકાય એ વિશે સમજ આપશો.
0: સંપૂર્ણ પશુ આહાર એ બહુ જ આપણે વાત કરીએ કે સીધી રીતેમાં બની શકે છે. તો એના અંદર આપણે વાત કરીએ કે આપણે લીલો ચારો અને સૂકો ચારો દાળનો ઉપયોગ કરતા હોઈએ, તો દાળનો ભૂકો કરી અને એની સાથે સાથે જ આપણે લીલો ચારો અને સૂકો ચારો ના અંદર ટુકડા કરવાના હોય છે. તો 1-2 સેન્ટીમીટર જેટલા ટુકડા કરી અને એની સાથે સાથે આપણે જે દાળનો ભૂકો છે એ ભેળવીને આપણે પશુઓને આપતા હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલા પ્રમાણમાં આપણે ભેળવવું જોઈએ, કે દાળનો કેટલો ટકા ઉપયોગ કરવો જોઈએ અને લીલો ચારો અને સૂકો ચારો કેટલા ટકા ઉપયોગ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણે જયારે વાત કરીએ કે સામાન્ય રીતે આપણે આ ત્રણેય વસ્તુ ભેળવતા પહેલા આપણે વાત કરીએ કે એના અંદર સામાન્ય રીતે દુધાળ પશુ હોય તો દાળનું માત્ર 30-40% જેટલી રાખવામાં આવે છે. સાથે સાથે સૂકાચારાના અંદર 10-12% જેટલું આપણે સૂકોચારાનો ઉપયોગ કરી શકીએ છીએ. લીલાચારાના અંદર 50-58% ઉપયોગ કરીએ છીએ અને આ લીલાચારાના અંદર આપણે સાઇલેજનો પણ ઉપયોગ કરી શકાય. અને આ ત્રણ વસ્તુ આટલા પર્સન્ટેજના અંદર ભેગા કરીને પછી એને મિશ્રિત કરવામાં આવે છે. આ મિશ્રિત ખોરાક આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દિવસમાં 1-2 વખત આપણે આ ખોરાક આપી શકીએ છીએ. સાથે જ આપણે દૂધ ના આપતા પશુઓ માટે આપણે વાત કરીએ તો આ સમયે આપણે ચારાનું પ્રમાણ એટલે કે સૂકાચારા અને લીલાચારાનું બંનેનું પ્રમાણ 85-90% જેટલું રાખી શકાય છે અને દાળનું પ્રમાણ 10-15% જેટલું રાખીને આપણે મિશ્રિત ખોરાક તૈયાર કરી શકીએ છીએ દૂધ ના આપતા પશુઓમાં.
1: સંપૂર્ણ આહાર પદ્ધતિ ઘણીવાર ખોટી હોય તો ઘણીવાર દૂધ ઉત્પાદન બી ઘટે અને પશુપાલકોનું સંપૂર્ણ પશુ આહાર પણ બગડે અને જેથી ખેડૂતોને મોટો આર્થિક નુકસાન બી થઈ શકે. તો સંપૂર્ણ પશુ આહાર પદ્ધતિ કેવી અપનાવવી જોઈએ અને આ પદ્ધતિ અપનાવવાથી ખેડૂત મિત્રોને અથવા પશુપાલકોને કઈ રીતનો ફાયદો થાય એ વિશે પણ વાત કરશો.
0: તો પહેલા આપણે વાત કરીએ કે આપણે સામાન્ય રીતે આપણે દૂધ આપતા પશુઓ માટે આપણે વાત કરીએ કે દાણ 30-40%, સૂકો ચારો 10-12% અને લીલો ચારો 50-58% જેટલો રાખવો જોઈએ. તો એના પછી જો દૂધ ઉત્પાદનમાં ઘટાડો દેખવા મળે, આટલાનું મિક્સિત કર્યા પછી આપણે ખોરાક આપીએ છીએ પશુને અને એના પછી બી દૂધ ઉત્પાદનમાં ઘટાડો દેખવા મળે, તો આપણે એ રીતનું કરવું જોઈએ કે એના દાણનું પ્રમાણ જે છે એ વધારવું જોઈએ અને ચારાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. આ રીતે કરીને એક એવું ફિક્સ થશે કે પછી કે એ આપવાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો નહીં દેખવા મળે. તો એ આપણે એવું આવું કરી શકીએ કે એ પશુને આટલું આપવાથી એનું દૂધ ઉત્પાદન જાળવી રાખે છે અને એનું સારી સ્થિતિ પણ જાળવી રાખે છે. તો આ રીતે આપણે નક્કી કરવું જોઈએ કે કયા પશુને કેટલા પ્રકારમાં દાણ ઉમેરવું જોઈએ, કેટલા પ્રકારના અંદર પ્રમાણના અંદર સૂકો ચારો ઉમેરવો જોઈએ અને કેટલા પ્રકારમાં અંદર લીલો ચારો ઉમેરવો જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે એક સરસ વાત કરીએ કે આપણે એ વાત કરીએ કે કઈ રીતે આના શું ફાયદા થાય છે. તો હંમેશા આપણે ફાયદાની વાત કરીએ તો કે એના દૂધ ઉત્પાદન અને ફેટના અંદર આપણે એના અંદર વધારો થતો દેખવા મળે છે. ત્યારબાદ એની શાઇનિંગને આપણે વાત કરીએ કે એના ચામડીની ચમક છે એના અંદર બી ફરક પડે છે અને એની બ્રાઇટનેસ આપણે કહેવાય તો વધી જાય છે. તો એ એક સારા તંદુરસ્તીનું એક પ્રતીક છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કેટલાક પશુઓ એક ચોક્કસ પ્રકારના જ ખોરાક ખાતા હોય છે. આપણે બધું નાખીએ તો એના અંદર જે સારું લાગે એને એ ખાતા હોય છે અને બીજો છોડી નાખતા હોય છે, તો ગમાંડના અંદર એ પડી જ રહે છે. તો એ આ પદ્ધતિથી આપણે એને રોકી શકીએ છીએ. બધું મિક્સિત કરીને ખોરાક આપવાથી એના અંદર એ બધું જ એક જ કોળિયાના અંદર બધું જ લઈ લેશે કે એના દાણ બી આવી જશે, સૂકો ચારો બી આવી જશે અને લીલો ચારો બી આવી જશે. તો આ રીતે એના અંદર જે બી એક ખોરાક ખાય છે અને બીજો ખોરાક નથી ખાતો તે આ ટેવીને આપણે એનાથી દૂર કરી શકીએ છીએ. અને ચોથા નંબરનું કે ઘણીવાર આપણે પશુ વ્યાયા પછી આપણે એને એકલું દાણ અને વધારે પ્રમાણમાં દાણ અને એકલું દાણ આપતા હોઈએ છીએ, તો આના કારણે એક અમલીયતાનો એને આપણે એસિડોસિસ કહીએ છીએ, તો એ પ્રશ્ન ઉભો થતો હોઈએ છીએ. તો આ કન્ડિશનમાં આ પ્રકારનો આપણે ખોરાકની પદ્ધતિ અપનાવવાથી કે લીલો ચારો સૂકો ચારો અને દાણ ત્રણેય સાથે મિક્સિંગ કરીને દિવસના 2 ટાઈમ આપવાથી તો એ દાણ એકલું નહીં જાય, એના સાથે સાથે લીલો ચારો અને સૂકો ચારો બી જશે. તો દાણ એ હંમેશા જઠરમાં ગયા પછી શું કરે છે કે એની અમલીયતા ઉત્પન્ન કરે છે, એટલે કે એ જ એની એસિડોસિસ થાય છે. તો એની સામે જે આપણે ચારો આપેલો છે, જે લીલો ચારો અને સૂકો ચારો આપે છે, તે એને પીએચમાં વધારો કરે. તો પીએચ હંમેશા ન્યુટ્રલ કરે છે. ઓકે, તો આ લીલાચારો અને સૂકાચારાની સાથે સાથે દાણ આપવાથી આ જે અમલીયતાનો પ્રશ્ન એ દૂર કરી શકાય છે.
1: સંપૂર્ણ પશુ આહારથી પશુપાલકો જે પશુઓ પાળ્યા હોય એમને સારી રીતે આપવાથી

0: ઘણો બધો ફાયદો થતો હોય છે. આપણો વિષય એ જ છે કે સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા. તો ઘણીવાર સંપૂર્ણ પશુ આહાર પદ્ધતિમાં જો તકેદારી ના રાખીએ, કાળજી ના રાખીએ, તો મોટું નુકસાન થતું હોય છે. તો પશુપાલકોએ ખાસ કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ એ વિશે ચર્ચા કરશો.
1: તો પશુપાલક મિત્રો, આપણે જ્યારે બી આપણે ખોરાક આપતા હોઈએ, કોઈ બી નવો ખોરાક આપતા હોઈએ છે, તો એને ધીમે ધીમે આ પદ્ધતિથી ટેવાડવું જોઈએ. તો એના માટે આપણે પ્રથમ અઠવાડિયે આપણે એને સવાર સાંજ કિલો, બે કિલો સવારે અને સાંજે બે કિલો નાખવું જોઈએ. અને ત્યારબાદ એ 3 થી 4 કે 5 દિવસ સુધી આપણે કરીને ધીમે ધીમે એના ખોરાકના અંદર થોડો થોડો વધારો કરીને એમને ફૂલ ફેઝમાં, એટલે કે આપણે કે પૂરતું એ નાખશો એ કરી શકાય છે. પણ 5 થી 7 દિવસ થોડું થોડું નાખીને આપણે એને ટેવાડવું જોઈએ, કે જેના કારણે આપણે એના જઠરની જે ચયાપચયની પ્રક્રિયા છે એના ઉપર આપણે સારી રીતે એને અસર કરી શકીએ છીએ. સાથે સાથે જ આપણે જ્યારે દાણા, સુકોચારો અને લીલોચારો ત્રણેયને મિશ્રિત કરતા હોઈએ છીએ, તો એ સારા એવા પ્રમાણમાં મિશ્રિત થયેલો છે કે નહીં એની ચકાસણી બી કરી લેવી જોઈએ. કેટલીક વાર આપણે જયારે મિશ્રિત કરતા હોઈએ છીએ ત્યારે દાણનો ભૂકો હોવાના કારણે દાણ નીચે બેસી જતું હોય છે અને લીલોચારો અને સુકોચારો ઉપર રહી જતા હોય છે. તો જયારે બી આપણે પશુપાલન મૂકીએ ત્યારે લીલોચારો અને સુકોચારો ખાઈ લેશે, નીચેનું દાણ એવું એવું પડી રહેશે, તો એના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો દેખવા મળે છે. તો હંમેશા એ યાદ રાખો કે મિશ્રિત થયો છે કે નહીં દાણ, સુકોચારો અને લીલોચારો એક મિશ્રિત થયો છે કે નહીં, તો એની ચકાસણી કરી લેવી જોઈએ.
0: ઘણીવાર આપણા પશુપાલકો પાસે સૂકો ઘાસચારો ખલાસ થઈ જાય અને એમણે ખેતરમાં મકાઈ કે બાજરી કે જુવાર વાવ્યો અને એમાંથી એ તરત લીલો ચારો કાપીને દૂધાળા પશુઓને આપતા હોય છે, તો ઘણીવાર આપણે સમાચારમાં બી જોઈતા હોય છે કે પ્રાણીઓનું મૃત્યુ થયું કે આફરો ચડ્યો કે ઝેર ચડ્યું, તો એ વિષય પર પણ થોડું અમારા ખેડૂત મિત્રોને ધ્યાન દોરશો.
1: હા, ખેડૂત મિત્રો, ઘણીવાર શું થતું હોય છે કે જયારે આપણે વાત કરી કે આપણે જયારે સુકોચારોનો અભાવ હોય છે ત્યારે લીલોચારો આપણે એમાં બી શિયાળાના સિઝનમાં, કે શિયાળામાં જયારે સવારના પરના અંદર આપણે એને કાપીને નાખી દેતા હોઈએ, તો એના કારણે આફો ચડવાનું કે એ ટાઈપના આપણને દેખવા મળતા હોય છે, પરિસ્થિતિ દેખવા મળતી હોય છે. તો હંમેશા એક યાદ રાખો કે ખેડૂત મિત્રો, હંમેશા શિયાળાના અંદર ખાસ કરીને અને ચોમાસાના અંદર ખાસ કરીને જ્યારે હવે આપણે કાપો છો, આપણે ઘાસચારો કાપીએ છીએ, એના પછી કમસે કમ 1 થી 2 કલાક પૂરતા આપણે એને તડકામાં સૂકવીને એના પછી જ્યારે બી એના ઉપરનું જે પાણી બાજેલું છે એ રિમૂવ થઈ જાય, એ નીકળી જાય, એના પછી ખવડાવવાથી એના આફરો ચડવાના કે એ આપણે એના ઉપર આપણે અંકુશ મૂકી શકીએ છીએ.
0: આ જે સંપૂર્ણ આહાર છે એ શું બધા જ પશુઓને આપી શકાય?
1: આપણે સંપૂર્ણ પશુ આહાર આપણે બધા જ પશુઓને આપણે આપી શકીએ છીએ. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ, જ્યારે બી નાનું વાછરડું હોય તો વાછરડું 6 મહિના પછી, કારણ કે 6 મહિના સુધી એના જઠરના અંદર કે એના અંદર એ જે સૂક્ષ્મ જીવાણુ આપણે કહીએ છીએ, તો માઇક્રોબ્સ કહીએ છીએ, સૂક્ષ્મ જીવાણુઓનું સંખ્યા વધતી હોય છે અને રૂમેનનું જે આપણે જઠરનું એનો વિકાસ થતો હોય છે. તો હંમેશા સુકોચારો, લીલોચારો એ આપણે થોડા થોડા પ્રમાણમાં આપીએ તો ચાલી શકે છે, પણ આ રીતનો ખોરાક હંમેશા 6 મહિના પછી, જ્યારે વાછરડાના 6 મહિના થઈ જાય એના પછી આપવાનો શરૂઆત કરવી જોઈએ, જે સમયે સૂક્ષ્મ જીવાણુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે અને બીજી વસ્તુ કે એના અંદર જઠરનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ જાય. તો જે રીતે આપણે ખોરાક આપીશું તો એનું ચયાપચન પૂરતા પ્રમાણમાં થશે અને એના કારણે એનો વિકાસ પણ સારી રીતે થઈ શકે.
0: આપણા પશુપાલકોએ સંપૂર્ણ પશુ આહાર બનાવ્યો હોય પછી એ સંપૂર્ણ આહાર બનાવ્યા પછી કેટલા સમયમાં એનો ઉપયોગ કરી લેવો જોઈએ?
1: હા, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આ જ્યારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવ્યો છે ત્યારે 2 થી 3 દિવસના અંદર આપણે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. પરંતુ ખેડૂત મિત્રો, આપણે જયારે સાઇલેજ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે સાઇલેજ ના અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે, 65 થી 70% જેટલું રહેલું છે, તો એ બગડવાના ચાન્સીસ રહી શકે છે. તો એવા કન્ડિશનમાં જયારે આપણે સાઇલેજ નો ઉપયોગ કરીએ છીએ જયારે TMR બનાવતી વખતે, તો આ TMR નો ઉપયોગ આપણે એના એ જ દિવસે કરી રહીએ તો એ હિતાવત છે. અથવા તો જયારે બી આ સાઇલેજનો ઉપયોગ કરીને જે TMR બનાવ્યું છે એ વધેલું હોય તો આપણે બીજા દિવસે એનો ઉપયોગ કરવો હોય તો એ આપણે એક કોથળાના અંદર કે એના અંદર આપણે એને સ્ટોર કરી અને હવા ના રહે એ રીતે આપણે, જે રીતે સાઇલેજ આપણે આયેલું હોય છે, તો સાઇલેજ કહીએ તો પેકિંગ ટાઈપ હોય છે, તો એ જ રીતે હવાના કોન્ટેક્ટમાં કે ના આવે એ રીતે આપણે એને બંધ કરી અને સૂર્યપ્રકાશ ના હોય એ જગ્યાએ આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ અને બીજા દિવસે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ.
0: સંપૂર્ણ પશુ આહાર બનાવતા એમાં મિનરલ મિક્સચર ઉમેરવું જોઈએ અને સંપૂર્ણ પશુ આહારમાં સાયલોજનો પણ ઉપયોગ કરી શકાય?
1: હા મિત્રો, એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો જ્યારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર આપણે

0: બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે દાણ આપણે ઉપયોગ કરતા હોય છે. દાણ એ આપણે જો ડેરીના અંદરથી કે પછી કે આપણે કોમર્શિયલી આપણે પરચેસ કરતા હોય તો એના અંદર મિનરલ મિક્સચર પૂરતા પ્રમાણ હોય જ છે. તો એ દાણનો આપણે જયારે બી ઉપયોગ કરતા હોઈએ ત્યારે વધારાનું મિનરલ મિક્સચર ઉપરથી નાખવાની કોઈ જરૂર નથી. પણ જયારે જે તે વખતે આપણે દાણ આપણે ઘરે બનાવતા હોઈએ ત્યારે એના અંદર મિનરલ મિક્સચર પ્રમાણ ઓછું કે નહીવત હોય છે. તો આ પરિસ્થિતિના અંદર જયારે બી આપણે TMR ટોટલ મિક્સ રાશન આપણે બનાવતા હોઈએ, સંપૂર્ણ પશુ આહાર બનાવતા હોઈએ, ત્યારે એના અંદર મિનરલ મિક્સચર નાખવું એ જરૂરી છે.
1: દાણ, લીલો ચારો અને સૂકો ચારો નું પ્રમાણ કેટલું રાખવું જોઈએ?
0: આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આપણે વાત કરીએ કે દાણ, લીલો ચારો અને સૂકો ચારો આપણે હંમેશા પશુની ઉંમર, શારીરિક સ્થિતિ કે જે ગાભણ છે કે પછી એક વિકાસની પરિસ્થિતિમાં છે કે પછી દૂધ આપતી છે તો દૂધ આપતા કયા વેતરમાં હોય છે કે કયા કેટલો ટાઈમ એના વ્યાયેલા થયા છે એના ઉપર આધાર રાખે છે. જ્યારે બી આપણે વ્યાયાના શરૂઆતના સમયના અંદર આપણે એના દાણનું પ્રમાણ વધારવું જોઈએ, પણ જ્યારે બી એ પ્રેગ્નન્સીના સમયમાં કે જે એ સમયમાં આવે છે જયારે કે ચોથા મહિના કે પાંચ મહિના કે છઠ્ઠા મહિનાના આવે છે ત્યારે એના દાણનું પ્રમાણ ઘટાડીને લીલાચાર અને સૂકાચારનું પ્રમાણ વધારવું જોઈએ. તો સામાન્ય રીતે દૂધાળા પશુના અંદર આપણે દાણનું પ્રમાણ આપણે 30-40% જેટલું રાખતા હોઈએ છીએ. ત્યારબાદ સૂકાચારાનું પ્રમાણ આપણે 10-12% જેટલું રાખતા હોઈએ છીએ અને લીલાચારાનું પ્રમાણ 50-58% જેટલું રાખતા હોઈએ છીએ. આ સાથે જ આપણે જે રીતે એનો સામાન્ય આ રીતે આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવવામાં આવે છે અને જે રીતે એનું દૂધ ઉત્પાદનમાં વધારો થાય તો એ જ રીતે આપણે દાણનું જે પ્રમાણ છે એ વધારવું જોઈએ અને ચારાનું પ્રમાણ છે એ ઘટાડવું જોઈએ. પણ જયારે દૂધ ન આપતા પશુઓની આપણે વાત કરીએ તો ચારાનું પ્રમાણ આ વખતે 85-90% જેટલું રાખવું જોઈએ અને સાથે દાણનું પ્રમાણ 10-15% જેટલું રાખવું જોઈએ. તો એ એક જે ઇકોનોમિકલી આપણે ફાયદાકારક નીવડી શકે.
1: સંપૂર્ણ પશુ આહાર અને આંશિક મિશ્ર આહાર વચ્ચે શું તફાવત એ વિશે પણ સ્પષ્ટતા કરશો?
0: તો સંપૂર્ણ પશુ આહાર આપણે આગળ વાત કરી એ જ રીતે એના આપણે અંગ્રેજીમાં આપણે ટોટલ મિક્સ રાશન્સ કહેવામાં આવે છે. એમાં દાણ, લીલો ચારો અને સૂકો ચારો એ યોગ્ય માત્રામાં મિશ્રિત કરીને એકરૂપ આહાર બનાવવામાં આવે છે અને એ આપણે પશુઓને આપવામાં આવે છે. તો આને આપણે સંપૂર્ણ પશુ આહાર કહેવામાં આવે છે. જ્યારે આંશિક મિશ્ર આહારના અંદર આપણે રોજબરોજના જીવનના અંદર ખેડૂતો ઘણા બધા ખેડૂતો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આને આપણે પાર્શિયલ મિક્સ રાશન્સ પણ કહેવામાં આવે છે. અને આ પદ્ધતિમાં આપણે ચારો કે જેના અંદર આપણે લીલો ચારો અને સૂકો ચારો છે તો એના ટુકડા કરી 1-2 સેન્ટીમીટર ટુકડા કરીને લીલો અને સૂકો ચારો જ ફક્ત એને મિશ્રિત કરીને આપણે પશુઓને આપતા હોઈએ છીએ અને દાણ એને અલગથી આપતા હોઈએ છીએ. તો આ પદ્ધતિને આપણે પાર્શિયલ મિક્સ રાશન્સ પદ્ધતિ પણ કહી શકાય છે કે જેના અંદર આપણે દાણ આપણે સવારે સાંજે આપી શકીએ છીએ, દૂધ દોતી વખતે આપણે આપી શકીએ છીએ અને ત્યારબાદ આપણે બીજા બે વખતે આપણે એને લીલો ચારો અને સૂકો ચારો એ મિશ્રિત કરીને આપતા હોઈએ છીએ. તો આ પદ્ધતિને આપણે પાર્શિયલ મિક્સ રાશન્સ કે આપણે આંશિક મિશ્ર આહાર કહેવામાં આવે છે.
1: પટેલ સાહેબ, સંપૂર્ણ પશુ આહાર માટે દાણ કેવી રીતે બનાવી શકે આપણા પશુપાલકો અને શું સંપૂર્ણ પશુ આહાર બનાવવા ઘાસનો ઉપયોગ કરી શકાય?
0: મિત્રો, આપણે જ્યારે બી આપણે સંપૂર્ણ પશુ આહાર માટે આપણે દાણનો બનાવતા હોઈએ છીએ તો દાણના અંદર સામાન્ય રીતે અનાજ જેમ આપણે મકાઈનો ઉપયોગ કરીએ છીએ કે બાજરીનો ઉપયોગ કરીએ છીએ કે જવારનો ઉપયોગ કરી શકીએ તો 30-40% અનાજનો ઉપયોગ થતો હોય છે. એમાં ખાસ કરીને મકાઈનો ઉપયોગ આપણે ખાસ કરતા હોઈએ છીએ. એની સાથે સાથે જ આપણે તેલીબિયા ખોળની વાત કરીએ તો કે મગફળીનો ખોળ છે, કપાસનો ખોળ છે કે સોયાબીનનો ખોળ છે તો એમાંથી કોઈ બી એક કે બે નો ઉપયોગ 30-40% જેટલો આપણે એના અંદર કરતા હોઈએ છીએ. સાથે સાથે જ આપણે અનાજ વર્ગની આડ પેદાશો જેવી છે કે ઘઉંનો આપણે ચૂની છે કે ભાઈ ચોખાની ચૂની છે તો આનો ઉપયોગ આપણે 25-35% જેટલો કરતા હોઈએ છીએ. સાથે જ આપણે ગોળની રસી આપણે મોલાસિસ કહીએ છીએ તો મોલાસિસનો ઉપયોગ આપણે બાઇન્ડર તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ કે તો એનો ઉપયોગ આપણે 5-10% જેટલો કરવો જોઈએ. અને સાથે જ મિનરલ મિક્સચર આપણે વાત કરીએ કે 1-2% જેટલું મિનરલ મિક્સચર અને મીઠાનું પ્રમાણ 1% રાખીને આપણે દાણ બનાવી શકીએ છીએ. અને સાથે સાથે આપણે ઘણી વાર આપણે વિટામિન્સ અને અન્ય પૂરક તત્વો કે જેના એન્ટીબાયોટિક્સ છે કે પછી એન્ટીઓક્સિડન્ટ છે કે એ રીતે બહુ ઓછા પ્રમાણના અંદર પૂરક તત્વો આપણે એના અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ અને નાખતા હોઈએ છીએ. અને આ રીતે આપણે પશુને સંતુલિત અને પૌષ્ટિક આહાર બનાવી શકાય છે. અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આપણે કે ટીએમઆર કે ટોટલ મિક્સ રાશન કે આપણે સંપૂર્ણ પશુહાર બનાવતી વખતે ઘાસનો ઉપયોગ કરી શકાય કે કેમ? તો ખેડૂત મિત્રો, આપણે લીલાચારાનો આપણે ટીએમઆર બનાવતી વખતે આપણે દાણ અને લીલોચારા સુકોચારાનો ઉપયોગ કરીએ છીએ. તો જે આપણે લીલોચારો ઉપયોગ કરીએ છીએ, લીલાચારાના અંદર આપણે ઘાસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, હાઇબ્રિડ નેપિયર.

0: આપણે ઉપયોગ કરીએ છીએ કે અંજન ગ્રાસ છે કે જે બી ગ્રાસ જે તે રીજનના અંદર મળતા હોય તો એનો ઉપયોગ કરીને આપણે સંપૂર્ણ પશુ આહાર બનાવી શકાય છે. પરંતુ જ્યારે આપણે ઘાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવી એટલી જરૂરી છે કે ઘાસના દોડા એક બહુ જ અણીદાર હોય છે અને મોઢામાં લાગવાથી એના અંદર બીજા બી ઇન્ફેક્શન્સ કે લાગતા હોય લાગવાના ચાન્સીસ રહેતા હોય છે. તો આવા પરિસ્થિતિના અંદર આપણે ઘાસનો ઉપયોગ કરીએ તો ઘાસના અંદર 1-2 સેન્ટીમીટરના ટુકડા કરીને એના ઉપયોગ કરવો જોઈએ કે જેના કારણે એ સુકોચારો છે અને દાણના અંદર સંપૂર્ણ રીતે મિશ્રિત થઈ જાય અને જે આપણે બીજા મોઢામાં લાગવાના કે એ જે પ્રશ્નો છે તો એનો હલ પણ થઈ શકે.
1: ડોક્ટર જયવીર પટેલ સાહેબ, પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા એ વિષય પર તમે અમારા પશુપાલકો અને ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને સમગ્ર શ્રોતા વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી પશુઓમાં સંપૂર્ણ પશુ આહાર ખવડાવવાના ફાયદા વિશેની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

તો મિત્રો, હવે પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે કોઈ વિશેષ સૂચના નથી. આ હતા હવામાન સમાચાર. આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સંયુક્ત અરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ

0: ને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત. ઓમાને હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી. અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઈએ આજે નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માળખા હેઠળ સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે એક બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને યુએઈના બ્રિગેડિયર સ્ટાફ જમાલ ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ અલમરઝોકી દ્વારા આ બેઠકની સહ અધ્યક્ષતા કરવામાં આવી હતી. વધુમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચાના મુખ્ય વિષયો સંરક્ષણ ઉદ્યોગ સહયોગનો વિસ્તાર, નવીનતાને પ્રોત્સાહન, વિશિષ્ટ ટેકનોલોજીનો લાભ લેવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમની વચ્ચે વૈશ્વિક વિકાસ અને ઇન્ડો પેસેફિક પર વ્યૂહાત્મક મૂલ્યાંકનનું ઉપયોગી વિનિમય હતું. વિદેશમંત્રીએ પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ ધરાવતા દેશોએ સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ. તેમણે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુન સાથે સિયોલમાં મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. વિદેશમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે રાજકારણ, જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, સંરક્ષણ ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, સંસ્કૃતિ અને પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીર અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તકો શોધી. તેમણે રાજદૂત ગ્રીરના નેતૃત્વ અને રચનાત્મક અને પ્રગતિશીલ રીતે વાટાઘાટોને આગળ વધારવા માટે બંને પક્ષોના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી. બ્રિક્સ હેડ્સ ઓફ સ્પેસ એજન્સીઝ બેઠક 2026 આજે ભારતના અધ્યક્ષપદ હેઠળ બેંગલુરૂમાં પૂર્ણ થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે સમાપન સત્રમાં હાજરી આપી અને વૈશ્વિક અવકાશ પહેલમાં ભારતની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. પત્રકારો સાથે વાત કરતા ઇસરોના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે 2 દિવસીય બેઠકમાં ઇસરો ઇન સ્પેસ અને અવકાશ વિભાગના પ્રતિનિધિઓ સાથે 10 દેશોના 26 પ્રતિનિધિઓ એકઠા થયા હતા. તેમણે કહ્યું કે ચર્ચાઓ સામાજિક આર્થિક વિકાસ માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ક્ષેત્રોના ઉપયોગ પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ટકાઉ અવકાશ કામગીરી અને કાટમાળ મુક્ત મિશન મેનેજમેન્ટ પર પણ ચર્ચા થઈ. તેમણે ઉમેર્યું કે બ્રિક્સ અવકાશ સહયોગ માળખામાં વધારાના સભ્ય દેશોના સમાવેશ સાથે વિસ્તરણ થવાની અપેક્ષા છે, જે અવકાશ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવે છે. આજે કોલકાતાના તારાતલા વિસ્તારમાં એક બાંધકામ હેઠળના ગોડાઉનની છત ધરાશાયી થઈ, જેમાં 3 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુવેન્દુ અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘટના માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આવતીકાલે વિધાનસભામાં આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સેના, એનડીઆરએફ, પોલીસ, ફાયર અને આકસ્મિક સેવાના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. તેમણે આજે પ્રારંભિક બચાવ તબક્કામાં સ્થાનિક લોકોને સામેલ કરવા બદલ ફાયર સર્વિસ અને એનડીઆરએફના સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી. કાટમાળમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને બચાવ પાણી અને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અરુણાચલ પ્રદેશના સુબાનસિરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આસામના વિવિધ સરહદી જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશના નીચલા સુબાનસિરી જિલ્લાના યાઝાલી વિસ્તારમાં 72.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આના કારણે નદીના સ્તરમાં ઝડપથી વધારો થયો અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अरुणाचल प्रदेश में हुई भारी बारिश के बाद असम में संभावित बाढ़ की स्थिति को देखते हुए राज्य सरकार ने सभी संभावित एजेंसियों को हाई अलर्ट पर रखा है. इसके परिणाम स्वरूप असम में धेमाजी, लखीमपुर, विश्वनाथ और सोनितपुर सहित निचले क्षेत्रों में नदियों के जल स्तर और प्रवाह की गति में उल्लेखनीय वृद्धि होने की संभावना है. अगले 1 से 2 दिनों में बाढ़ का पानी और आगे के क्षेत्रों की ओर बढ़ सकता है. SDRF, NDRF और अन्य इमरजेंसी रेस्पॉन्स दलों को तैयार रहने के निर्देश दिए गए हैं. वहीं जिला प्रशासन को

0: संवेदनशील क्षेत्रों पर कड़ी निगरानी रखने और आवश्यक एहतियाती उपाय सुनिश्चित करने को कहा गया है। निचले तथा बाढ़ संभावित क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने, प्रशासन द्वारा जारी दिशा निर्देश पालन करने, जलमग्न क्षेत्रों से दूर रहने तथा छोटी नावों से यात्रा न करने की सलाह दी गई है। राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો। કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY હેઠળ ત્રિપુરામાં 96 રોડ પ્રોજેક્ટના નિર્માણ માટે 211 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે। આ પ્રોજેક્ટ રાજ્યમાં 160 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓનું નિર્માણ કરશે। ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે મંજૂર કરાયેલા પ્રોજેક્ટ રાજ્યની 96 વસાહતોને પહેલીવાર દરેક હવામાનથી સુગમ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે, તેમજ સુધારેલ કનેક્ટિવિટી શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ગ્રામીણ બજારો જેવી આવશ્યક સેવાઓની એક્સેસને સરળ બનાવશે। ઓમાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે। વાણિજ્યિક શિપિંગ ફરી શરૂ કરવા અને અખાતમાં હજારો ખલાસીઓ ફસાયેલા દરિયાઈ સંકટને દૂર કરવા તરફ આ એક મોટું પગલું છે। ઓમાની સરકારે જણાવ્યું હતું કે જહાજોની સલામત અવર જવરને સરળ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન IMO સહયોગથી આ પહેલ વિકસાવવામાં આવી હતી। IMO અનુસાર 11,000થી વધુ ખલાસીઓ હજુ પણ આ વિસ્તારમાં ફસાયેલા છે અને તેમને તબક્કાવાર સ્થળાંતર અને પરિવહન યોજના હેઠળ મદદ મળવા અપેક્ષા છે। ઓમાનના દરિયા સુરક્ષા કેન્દ્રે હાલની ટ્રાફિક અલગતા યોજનાના ઉત્તર અને દક્ષિણમાં કામચલાઉ માર્ગો સ્થાપિત કર્યા છે। અધિકારીઓએ કહ્યું કે કોરિડોરનો ઉપયોગ કરતા જહાજોને નિયંત્રિત પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને પરિવહન પહેલા IMO અને ઓમાની સત્તાવાળાઓ સાથે સીધો સંકલન કરવું પડશે। યુરોપ હાલમાં તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યું છે। ઘણા દેશોમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે। વિશ્વ આરોગ્ય સંગઠને આ પરિસ્થિતિને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી છે। ફ્રાન્સમાં ગઈકાલે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો। દક્ષિણ પશ્ચિમ શહેર પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો અને દરિયાકિનારાનો આશરો લેતા 48 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। દરમિયાન બ્રિટનીના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ છે। સ્પેનમાં પરિસ્થિતિ ગંભીર છે। હવામાન વિભાગે એન્ડાલુસિયા પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે। યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સ ઇવેન્ટના ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે। ભારતીય જોડીએ સ્પેનની પૌલા લોપેઝ અને લુસિયા રોડ્રિગ્સને હરાવી હતી। પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો જાપાનની સુબીર નાકાડી અને મિયુ તાકાહાશી સામે થશે। ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડાના વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે। બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના વોશિંગ્ટનના સિએટલ સ્ટેડિયમ ખાતે કતાર સામે ટકરાશે। આજે અગાઉ કોલંબિયાએ મેક્સિકોના ગુઆડાલઝારમાં ગ્રુપ કે મેચમાં DR કોંગોને 1-0થી હરાવીને 32મા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું। પોર્ટુગલે અમેરિકાના હ્યુસ્ટનમાં ઉઝબેકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું। 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2 ગોલ કરીને પોર્ટુગલને ઉઝબેકિસ્તાન પર 5-0થી જીત અપાવી હતી। પોતાના ગોલ સાથે રોનાલ્ડો 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો। વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વર્ષ 2025માં પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા ભારતીય નાગરિકોને આશરે 1.5 કરોડ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે। મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો થયો છે। ભારત અને સંયુક્ત આરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લાક સાથે મુલાકાત કરી। પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત। ઓમાને હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી। યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે મુકાબલો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
2: રાત્રિના 8 થયા છે, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। પ્રસ્તુત છે સુર માધુરી, હિન્દી।

પઠાન ફિલ્મ ગીત આપ સાંભળી રહ્યા હતા. સુરમાધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ જય શ્રી શ્રીરામના સ્વરમાં આ ગીત.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक।
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। 8:45 મિનિટે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા।

0: आप सुन रहे हैं विविध भारत
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિષ દેસાઈના સ્વરમાં સાંભળીએ કૈલાશ પંડિતની રચના.

આપ સાંભળી રહેતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હમકો ઇશ્કને મારા આ ફિલ્મનું ગીત સાંભળીએ મનોહર શેટ્ટી અને પ્રીતા મજમુદારના સ્વરમાં.

0: left thousands of seafarers stranded in the Gulf. The Omani government said the initiative was developed in coordination with the United Nations International Maritime Organization, or IMO, to facilitate the safe movement of vessels through the waterway following months of disruption linked to regional conflict. The Indian Embassy in Tehran has issued a revised advisory for Indian nationals in view of the improving security situation in the country. According to the advisory, Indian nationals are advised to continue to avoid all non-essential travel to Iran until further notice. It also urged them to regularly monitor the embassy's official website and social media platforms for updates and further advisories. India and Russia are working to further enhance their bilateral trade with the target of reaching $100 billion by the year 2030. Kremlin spokesman Dmitry Peskov today said that trade between the two countries is already showing a steady upward trend, currently standing at around $60 billion. He noted that both nations are committed to expanding economic cooperation across sectors. In Arunachal Pradesh, heavy rainfall and flash floods have caused widespread damages at Neepko Colony in Yazali Circle under K.E. Panyor district today. As per the latest reports, four people are missing. Authorities have not yet confirmed any casualty as they are assessing the extent of the damage. Union Minister Kiran Rijiju has appealed to the people in flood-affected areas to remain cautious. In a social media post, Mr. Rijiju urged the people to stay updated through official channels and follow all safety advisories. In the FIFA World Cup, Canada will take on Switzerland in Group B match at Vancouver in Canada tonight. The match is scheduled to begin at 12:30 a.m. IST. In another fixture, Bosnia and Herzegovina will face Qatar at Seattle Stadium in Washington. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં યોગ એ વિશે બુદ્ધિધન ત્રિવેદીનો વાર્તાલાપ, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 7:00 સદાબહાર ગીતો, 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00 ગુજરાતી ગીતો મળીશું, 9:30, 10:00 કાર્યક્રમ આદિજાતિ માટે, 10:45 સુગમ સંગીત સાંભળીશું, ગાયક કલાકાર સૌમિલ મુનશી શ્યામલ મુનશી, 11:02 હિન્દી ફિલ્મ સંગીત, 11:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:30 સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ, સુગમ સંગીત સાંભળીશું 1:10, 1:30 ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, લોકસંગીત સાંભળીશું 5:45, મહેન્દ્ર ઉઝાના સ્વરમાં પ્રાચીન ભજન સાંભળીશું, 6:30 આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026 અંતર્ગત આવતીકાલે ઓલ્ડ ટ્રેફર્ડ માન્ચેસ્ટર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની રનિંગ કોમેન્ટરી સાંભળીશું મેચના અંત સુધી. શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. સાંજના અથવા રાત્રિના સમયે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 58% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 દશાંશ મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થવા આવી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 ત્યાં સુધી આપની રજા લઈએ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમની સફર શરૂ કરીએ તે પહેલાં સમય સાથે શ્રોતા મિત્રો તાલ મેળવી લઈએ. ભારતીય સમયાનુસાર અત્યારે મિત્રો રાત્રિના 11:15:40 થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શ્રોતા મિત્રો, ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણની શરૂઆતમાં પ્રથમ કાર્યક્રમ રૂપે રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપને સંભળાવીશું લોકગીતો દિનેશભાઈ જાદવ, કીર્તિ ઉપાધ્યાય તથા દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં. 12 વાગે આપ માણી શકશો નાટક બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક શ્રી આર વેટ્ટી શ્રી નેવાસોલુ, ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં આપને સંભળાવીશું સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો લતા મંગેશકરના સ્વરમાં. ત્યારબાદ 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન આપ માણી શકશો વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં પ્રથમ આપને સંભળાવીશું ગુજરાતી સુગમ સંગીત. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં આપ અલી અકબર ખાન પાસેથી સરોદવાદન માણી શકશો રાગ ભીમપલાસી તથા રાગ ચંદ્રકૌશ. તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ અદનાન સામીના સ્વરમાં હિન્દી ગેરફિલ્મી ગીતો માણી શકશો. ત્યારબાદ ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના અંતિમ ચરણમાં એટલે કે પરોઢિયે 5 વાગે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિસભર ભજનો. તો આ હતી વિગતો શ્રોતા મિત્રો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે હવે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવીએ તેમાં સૌપ્રથમ લોકગીતો દિનેશભાઈ જાદવના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, કીર્તિ ઉપાધ્યાયના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો લોકગીતો દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં.

દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં લોકગીતો માણ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હવે સમય થઈ રહ્યો છે શ્રોતા મિત્રો નાટક માણવાનો. આજની ડીટીએચ સેવાના પ્રસારણમાં આપ માણી શકશો નાટક બદલી નાખો આ વાર્તા.

0: મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટ્ટી શ્રી નિવાસુલુ. શ્રી આર વેટ્ટી શ્રી નિવાસુલુનું આ ગુજરાતી અનુવાદિત નાટક બદલી નાખો આ વાર્તાના ગુજરાતી અનુવાદક છે મહેન્દ્ર ઉપાધ્યાય તથા પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ. તો સંભળાવીએ આપને નાટક બદલી નાખો આ વાર્તા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટ્ટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.

0: છું અને અહીં જ મરવાની મારી ઈચ્છા છે. આ વડલાની શીતળ છાયા, આ પશુઓનું ગૌચર, આ બાળકોનું ગિલ્લી દડાનું મેદાન, આ બધું શહેરમાં ક્યાંથી મળશે? એટલે બેટા, મેં શહેર જવાની ના પાડી હતી.
1: અરે દાદા, આ ઊંચી વરણના લોકો તમારી સાથે જાનવરો જેવું વર્તે છે, અને તોય તમે આ ગામ છોડતા નથી. પશુઓને ચારો ના મળે તો તમે કસાઈ વાડે વેચો છો, પણ અમારી સાથે શહેર નથી આવતા. આ લોકો તમને હલકી જાતના ગણે છે, ઘૃણાથી જુએ છે, છતાં તમે એમની ચાકરી કરો છો. તમે પાગલ થઈ ગયા છો દાદા, પાગલ. તમે અમારી સાથે શહેર ક્યાંથી આવો?
2: વશરામ, જો અમે શહેરમાં તારી સાથે આવીએ તો ત્યાં આવી હેરાનગતિઓ નહીં થાય?
1: ના ડાયા, શહેરો ખૂબ જ બદલાઈ ગયા છે. અરે નથી બદલાયા તો આપણા ગામડા એ તો શહેરોથી ખૂબ દૂર છે. અરે શહેરમાં તો ના જાત આભડછેટ એવી કોઈ વાત જ નથી. અરે ડાયા, તને શું વાત કરું, મેં તો શહેરમાં હોટલોમાં જઈને ઠાઠથી બધાની સાથે બેસીને ખાધું છે. એ ગામડાઓમાં તો આ જમીનદારી પગદંડો જમાવીને બેઠી છે. આ ઊંચ નીચ નાચ જાત બધું અહીં જ જોવા મળે છે. અરે માણસને માણસની જેમ જોવાતો નથી. એટલે તો કહું છું, ચાલો ચાલો ભાઈઓ બહેનો, ચાલો અહીંથી શહેરમાં જઈએ. અરે ત્યાં માણસની જેમ જીવી તો શકીશું. ચાલો ચાલો.
2: સારું ત્યારે દાદાજી, આજ સુધી તમારું માન્યું, પણ હવે અમે તમારું સાંભળવાના જ નથી. અમે તો અમારું જીવતર એળે કાઢ્યું, પણ અમારા બાળકો તો ઇજ્જતથી જીવશે. બોલો ભાઈઓ, શું કહો છો? તમે બધા શહેર આવશો ને?
0: હવે જ્યારે બધા શહેર જાય છે તો હું એકલો અહીં રહીને શું કરીશ? આટલા વર્ષ અહીં કાઢ્યા, કેટલું બધું જોયું, હવે જરા શહેર પણ જોઈ લઉં. હે દેવી માં, હું તને પગે પડું છું. હું તો અહીં તારા ચરણોમાં જ મરવાનો હતો. આ જ માટીમાં મારે બળવું તું. હવે કોણ જાણે આ દેહ ક્યાં પડશે? હું તને છોડીને જાઉં છું દેવી માં. છેવટના પરિણામ જુહાર માં, આખરના જુહાર મારા મારી માવડી.
3: ચાલો બધા, ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલ

0: भी जा, रोक के ही जा बेटा।
1: अरे अरे अरे भाइयों, अरे भाइयों, उभारो उभारो, एक मिनट।
2: सारू करी बेटा, बाळको अंधारा मा चाली नहीं सके, रस्ता मा जीव जनावर होय, अहीं तळाव सुकाई गयुं छे, रेताळ जग्या छे, अहीं रात रोकाई जईए, थोड़ी जुवार उकाळी लईए, बधा थोड़ी थोड़ी पी लईशुं।
3: ચાંદની કેટલી સુંદર છે ને?
4: હા, પણ એને આપણને શું લાભ? આપણા ભાગ્યમાં એ નથી, આપણે આ ચાંદની શું કરીશું?
2: શું વાત છે બેટા, શું આ કચકચ કચકચ કરો છો? ચાલો બધા અહીંયા આવો, હું તમને એક સુંદર વાર્તા સંભળાવું।
1: અરે દાદા, અમે અહીં મોતનો કોળિયો બન્યા છીએ અને તમને વાર્તાઓ કહેવાનું સૂજે છે?
3: સંભળાવો દાદા, અમે સાંભળીશું।
2: આ મોટેરાઓને ના સાંભળ્યું તો કઈ નહીં, સારું ત્યારે બાળકો તમે જ સાંભળો। બહુ સુંદર વાર્તા છે બેટા।
4: દાદા, તમને આટલી બધી વાર્તાઓ કોણે સંભળાવી?
2: મારા બાપાએ।
3: અને એને કોણે સંભળાવી?
2: એમના બાપાએ।
3: સારું, હવે વાર્તા સંભળાવો દાદા।
2: બધા બેસી જાઓ, જો હવે સાંભળો। તું પણ સાંભળજો દીકરી, સાંભળે છે ને? સાંભળ, એક હતો રાજા, દૂર દેશનો રાજા। રાજા હતો ચિત્ર વિચિત્ર, એને હતી એક રાણી, એક મોટું રાજ્ય હતું આ, અંગ્રેજોનું શાસન હતું ત્યાં, જાડો પાડો સુબો હતો ત્યાં, અને ચિત્ર વિચિત્ર એનો રાજા હતો। સાંભળો છે ને?
3: હા,
2: ચિત્ર વિચિત્ર।

0: ચિત્ર ભારે મૂરખ પણ હતો. એના સમયમાં આપણને નીચા ને હલકા માનવામાં આવતા હતા. આપણી જાતના લોકોને હલકી વરણના કહીને ગામની બહાર રાખવામાં આવતા હતા.
1: શું કહો છો દાદા?
0: આપણા ગળામાં એક ઢોલ બાંધવો પડતો. જ્યારે ગામમાં જઈએ તો ઢોલ વગાડતા જવું પડતું.
1: પણ એવું કેમ દાદા?
2: અરે બાળકો, તમને એ બધી વાત ક્યાંથી ખબર હોય? જો આ ઢોલ વગાડી આપણી જાતિના લોકો એ ઊંચી જાતિના લોકોને એમ બતાવતા કે અમે જાનવરો છીએ, વેઠિયાઓ છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ.
0: ચૂપ ચૂપ થા, વાર્તાને વાર્તા જ રહેવા દે ને.
2: ઠીક છે ઠીક છે, આગળ સંભળાવો.
0: આપણને હલકી વરણના ગણીને કેટલાક તો આપણા તરફ આંખ ઊંચી કરીને જોતાય નહોતા. ઢોલ વગાડતા આવતા જોઈ દૂરથી જ મોઢું ફેરવી લેતા હતા. અમારા ઢોલથી એમને બધું જ સમજાઈ જતું. હવે રાજા ચિત્ર વિચિત્રની વાર્તા સાંભળો.
1: સાંભળાવો દાદા.
0: એ રાજા ભારે અઠીલો, જીદ્દી હતો, એટલો જ પાછો ગાંડો. એટલું નહીં, એ રાજાને એક સુંદર રાણી હતી.
3: સાંભળો સાંભળો,
1: ગાંડો રાજા અને સુંદર રાણી.
4: જય હો જય હો, રાજ્યના પાલકનો જય હો, રાજાઓના રાજા, બહાદુરોમાં બહાદુર, પાલકોના પાલનહાર, રાજા ચિત્ર વિચિત્રનો જય હો. કિલ્લાના દરવાજે ઘોડા ઉપરથી ઉતરીને મહારાજ પધારી રહ્યા છે. જય હો જય હો, મહારાજનો જય હો.
5: અલી દાસીઓ, બધું બરાબર છે ને? મહારાજ આવી રહ્યા છે. જો એ રિસાઈ જશે ને તો પાછા 6 મહિના સુધી દેખાશે નહીં.
6: રાણી, અરે ક્યાં છે રાણી? રાણી વાસમાં રાણી ના દેખાય. આ ઓ રાણી, રાણી હું આવી ગયો છું.
5: આવો પધારો પધારો પધારો મહારાજ. શિકાર કેવો રહ્યો?
6: મજબૂત, બહુ સારો હતો. પણ મેં બિચારા હરણોને ન માર્યા, સુવર હંસ કે કબૂતરને પણ નથી માર્યા. હા, વાઘ અને હાથીની
5: શું
6: શોધ ચલાવી.
5: બાપ રે, તો શું તમે વાઘ અને હાથીનો શિકાર કરી આવ્યા?
6: હા, ત્યારે શું તમે શું વિચારતા હતા?
5: શિકાર કર્યો?
6: શિકાર કર્યો હોત તો તમારી નજરે ના પડત. અમે વાઘ, હાથી, ચિત્તા બહુ શોધ્યા, પણ કોઈ ના મળ્યા. અમે તો છોડે કંટાળીને પાછા ફર્યા. એક ક્ષેમ કુશળ પાછા આવ્યા. અમે સારું કર્યું ને રાણી?
5: ખૂબ જ સારું કર્યું મહારાજ, ખૂબ જ સારું કર્યું. મહારાજ, આ શાહી પથારી પર આ સુંદર ગાલીચો જુઓ.
6: ઓ આ વાહ, ખૂબ સુંદર છે.
5: એ આપને માટે છે, થોડું વિશ્રામ કરો.
6: ઓ રાણી, બસ રાણી હો તો તમારા જેવી.
5: જી જી.
6: ઓ જરા આ મારા પગ દુખે છે રાણી, જરા પગ દબાવી આપો ને.
5: જી જી જી મહારાજ જી.
6: વાહ, આહા, રાણી તમારા હાથમાં જાદુ છે. જાદુ? તારા હાથના સ્પર્શથી જ દર્દ મટી જાય છે.
5: શું થયું મહારાજ, શું થયું?
6: કઈક કઈક કરડ્યું.
5: કરડ્યું? હું જોઉં છું મહારાજ. શું છે? હું જોઉં છું.
6: જો જલ્દી જો. સે છે?
5: અરે ભગવાન, આ તો માકણ છે મહારાજ.
6: શું?

0: શું છે?
1: તમે માકડના કરડવાથી આટલા ગભરાઈ આવ છો?
0: ગભરાઈ ગયો? ચૂપ કર. અરે એક માકડની આ હિંમત કે મને કરડે, એને ખબર નથી હું કોણ છું. રાજાઓનો રાજા, પાલકોનો પાલનહાર. જો મામૂલી માકડ મને કરડશે તો સામાન્ય માણસની તો હિંમત જ ખૂબ વધી જાય ને. આ કઈ સામાન્ય વાત નથી, ગંભીર ચિંતાનો વિષય છે. અમારા રાજ્યમાં હવે એક પણ માકડ જીવતો નહીં રહે, બધા જ માકડ મારી નાખો. એને માટે રાજ્યના નાના મોટા બધા જ ખાટલા સળગાવી નાખો. લોકોએ એમના ખાટલા સળગાવી નાખવા જોઈએ, જેથી બધા જ માકડ મરી જાય. અરે કોણ છે આજર? જાઓ જઈને ઢંઢેરો પીટાવ.

0: લોકોએ એમના ખાટલા સળગાવી નાખવા જોઈએ જેથી બધા જ માંકડ મરી જાય. અરે કોણ છે હાજર? જાઓ જાઓ જઈને ઢંઢેરો પીટાવ.
1: માંકડ, હવે હું જોઉં છું કે તું કેવી રીતે જીવે છે.

0: રાજ્યના નગરજનો સાંભળો, બધા જ આમ નગરવાસીઓને સૂચના આપવામાં આવે છે કે કાલે રાત્રે અમારા રાજા રાણીવાસમાં રાણી સાથે વાતો કરતા હતા ત્યારે એક માકડ કરડ્યો.
1: અરે માકડ મચ્છર માણસને નહીં તો શું જાનવરને કરડશે?
2: કહું છું સાંભળો, આગળનું સાંભળો, ચૂપ રહો.
0: એટલે રાજ્યના ચિત્ર વિચિત્ર રાજાએ હુકમ આપ્યો છે કે આપણા પ્રાંતના 121 ગામોમાં ક્યાંય કોઈ માકડ જીવતો ન રહેવો જોઈએ. માટે બધા જ નગરજનો, અમીર ગરીબ નાના મોટા બધાએ પોત પોતાના ઘરના પલંગ ખાટલા તરત જ આગમાં સળગાવી નાખવા, એવો રાજાનો શાહી હુકમ છે. સાંભળો સાંભળો સાંભળો.
1: શું કહ્યું? ખાટલા સળગાવી દઈએ?
0: હા, જે આ હુકમનો ભંગ કરશે એણે દર મહિને 10 સોના મોરો રાજ્યના ખજાનામાં જમા કરાવી પડશે. જો આ દંડ નહીં ભરે તો એને ગામના ચોકમાં બધાની હાજરીમાં 100 કોરડા ફટકારવામાં આવશે.
2: હે, કેવું પડે? વિચિત્ર રાજાને એનો હુકમ પણ વિચિત્ર? એટલે રાજાને માકડ મચ્છર કઈડે અને સજા પ્રજા ભોગવે? હે, આ રાજા અંગ્રેજોની ભેટ સોગાદો આપીને ખુશ રાખે છે એટલે એ લોકો આવી વિચિત્રતાઓ રાખે છે, સમજ્યા? આંખડા કાન કરે છે. જ્યાં સુધી આ રાજા છે ત્યાં સુધી આ બધું આપણે સહન કરવાનું છે. ચાલો ચાલો ભાઈઓ, ખાટલા લઈ લો, હળગાઈ દો, નહીતર દંડ ભરવો પડશે. ચાલો જલ્દી કરો.
1: આ શું મુસીબત? હવે બધાને જમીન પર ભોંય પથારી પર શું પડશે? હે ભગવાન, ચાલો ભાઈ, ચાલો ચાલો ચાલો. હે ચાલો
3: બોલો જાસૂસ, શું સમાચાર છે? રાજ્યમાં બધે શાંતિ છે ને? ક્યાંય કોઈ જ ગરબડ તો નથી ને?
4: ના મહારાજ, ચારે બાજુ શાંતિ જળવાય છે.
3: શું કહે છે મૂર્ખ? અરે લોકો એમના પલંગ ખાટલા સળગાવે કે નહીં?
4: કહું છું મહારાજ, ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યના ધર્માસન પાસે 36,000 અને 24 ખાટલાઓનું દહન થયું છે.
3: દહન થયું? ખાટલા સળગાવ્યા? શાબાશ!
4: એનાથી સળગેલી આગની જ્વાળાઓ આસમાને પહોંચી ગઈ. એમાં બધા જ માકણ મચ્છર બળીને રાખ થઈ ગયા.
3: બળીને રાખ થઈ ગયા માકડ માકડિયા, શાબાશ! ચિત્ર વિચિત્ર રાજા કોઈ સામાન્ય માણસ નથી. સારું, બીજા શું સમાચાર છે
4: મહારાજ?
3: કેને?
4: આપણા પ્રાંતમાં એક ડુંગરિયો નામનો ગાયક છે.
3: હા, તેનું શું છે?
4: એનો જન્મ ક્ષુદ્રકુરમાં થયો છે.
3: ઓહો, તે એનું શું છે?
4: એના ગીતો સાંભળીને લોકો ભૂલી જાય છે કે એક ક્ષુદ્ર છે, અછૂત છે.
3: એ શું ગાય છે?
4: એ એના ગીતોમાં લોકોને ભણવાનું કહે છે. એ કહે છે કે ના જાત જેવું કંઈ છે જ નહીં, આ તો ખોટો ભ્રમ છે.
3: એમ? ઓહો, ખૂબ સરસ વાત છે.
4: એ એમ પણ કહે છે કે બધા ધર્મ છેવટે તો માણસની જેમ માટીમાં મળી જવાના છે.
3: શું શું કહે છે?
4: એ એના ગીતોમાં પૂછે છે કે આપણને શુદ્ર કહેનારા આ ભદ્ર લોકો આપણી પાસે

0: પાસે એમના કામ કેમ કરાવે છે?
1: સારું. પેલા એક એણે ગળામાં ઢોલ બાંધ્યો છે કે નહીં?
0: હા, બાંધ્યો છે મહારાજ, પણ એ કહે છે કે એક દિવસ એની જાતિના લોકોને ગળામાંથી આ ઢોલ છોડાવશે.
1: સારો, પહેલા મારે એને જોવો પડશે, સાંભળવો પડશે. જાસૂસ, ચાલ આપણે વેશ પલટો કરી લોકો વચ્ચે જઈને એને સાંભળી લઈએ. તપાસ કર એ કાલે ક્યાં ગાવાનો છે.
0: જેવી આજ્ઞા મહારાજ.
1: જાસૂસ, આ વેશમાં અમને કોઈ ઓળખી તો નહીં લે ને?
0: નહીં સરકાર, આપનો વેશ જોઈ કોઈ નહીં કહે કે આપ રાજા છો.
1: બસ બસ બસ, તો સારું. પેલો સામે દેખાય છે એ જ ડુંગરીઓ છે ને?
0: જી મહારાજ, એ જ ડુંગરીઓ છે.
1: અરે, શુદ્રકુળમાં જન્મ્યો છે છતાંય લોકોને એના ઉપર કેટલો બધો પ્રેમ છે. આ લોકો એને ઘેરી કેમ લીધો છે?
2: કેટલા સમય અમારા ગામમાં આવ્યો
3: એ ડુંગરિયા. હે કદુ, ગીત ગીત ગીત
4: ગીત નહીં, ગીત નહીં, ગીત નહીં ડુંગરિયા. અમે કહીએ ને એ વિષય પર એક કવિતા સંભળાવ, અમે સાંભળીએ
2: છીએ.
5: સારું, થોડી વાર હું મારું ગીત બંધ કરું છું. કહો, કઈ વાત પર કવિતા સાંભળશો?
3: ડુંગરિયા ડુંગરિયા ડુંગરિયા, જો જો જો જો જો જો, ત્યાં નદી કિનારે પેલું જાંબુડાનું ઝાડ છે ને, ત્યાં પેલી કાળી કાળી બાઈ હવે ટોપલો લઈને ઝૂમતી ઝૂમતી આવે છે. હે ડુંગરિયા, એના પર કવિતા કર.
5: અરે સારું. નદી કિનારો, જાંબુડો અને રૂમઝૂમ નાર. નદી કિનારે જાંબુડો રે, જાંબુડો લહેરાય, જાંબુડે જાંબુ લચી રહ્યા, રૂમઝૂમનાર કરે વિચાર. ટોપલી હાથમાં ને નમણી નાજુક નાર, એ તો કરે રે વિચાર. નિંદર ઘેરાણી એની આંખ મારે, એ તો કરે રે વિચાર. રાત વેરાણી જાંબુ વીણતા રે, એ તો કરે રે વિચાર.
2: તમે
5: લોકો પણ જુવાનીઓ, ચંચલ છોકરી નજર, મને મોરલા જેવું લાગે. મારા ઘર સામે બેઠો મોરલો, બેઠો ટહુકા કરે, ટહુકા કરે, ટહુકા કરે મોર, ટહુકા કરે ને મારા મનડા હરે. મારી તકલીનો તાર તૂટી જાય, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે. મારી તકલીને લાગી તારી નજર, એવી મને વાગી તારી તિરછી નજર. મારા કામમાં થઈ ગઈ ખલેલ, રે મોર ટહુકા કરે, ટહુકા કરે, મોર ટહુકા કરે. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ માણસમાં છે શું ભેદ? હા ભેદ, હા ભેદ બધાય ભરમ. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ જુદી વાત. કોઈ રાક્ષસે કર્યા જુદા, ને નીચ શૈતાને ભેદ રચ્યા. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે. માણસને ગળે ઢોલ લટકાવ્યા, ઢોલ લટકાવ્યા, કોરડા તો ફટકાર્યા, ગાળો દીધી, કામો કરાવ્યા. કારણ શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે.

0: અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? તે બનાવ્યા પગરખા, પહેરવા ન પામ્યો તું, તે બનાવ્યો માર્ગ, ચાલવા ન પામ્યો તું, કારણ કારણ એક જ. શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે?
1: રાણી
2: જી, જી મહારાજ.
1: આ ડુંગરીય શુદ્ર કુળમાં જન્મ્યો છે, પણ ચહેરો મોરો તો ઊંચા કુળનો લાગે છે, અને જ્યારે મસ્ત બનીને ગાય છે તો લોકો નાગની જેમ આનંદથી ઝૂમે છે. સાચું કહું તો એના ગીતોથી તો મને ભય લાગે છે, ક્યાંક એ મારું અનિષ્ટ ન કરી નાખે.
2: તમારું અનિષ્ટ કેમ મહારાજ?
1: કારણ કે નાત જાતના બંધનોને માનતો નથી, એ પોતાની કુમના લોકો માટે આપણા જેવો જ અધિકાર માંગે છે. કેમ બને? એવું થાય તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ ના જાય.
3: મહારાજ, રાજકુમારી આપને મળવા માંગે છે.
1: ઓ, દીકરી પધારી છે, સારું, અંદર મોકલ. રાણી, અમારી દીકરીને મળે અને વાત કરે, કેટલો બધો સમય થઈ ગયો. નહીં, હા આવી આવી આવી, આવ આવ આવ આવ. હા બોલ, શું સમાચાર છે દીકરી?
2: પિતાજી, મેં લોકોને ડુંગરિયા વિશે વાતો કરતા સાંભળ્યા. કહે છે એ સરસ કવિતાઓ લખે છે અને ગાય છે પણ સારું.
1: શું, તારે એને સાંભળવો છે? અરે દીકરી, એ તો પાગલ કવિ છે બેટા, એ ગાંડાને શું જોવો તો?
2: પિતાજી, હું એને બસ એક જ વાર જોવા માંગુ છું.
1: નહીં નહીં, એ શક્ય નથી. એ સારી વાત ન કહેવાય બેટા, તારાથી મેલ બહાર ન નીકળાય. જો એક વાત સમજ, જો અત્યારે રાત બહુ વીતી ગઈ છે, જા જા, તું તારા મહેલમાં જઈને સુઈ જા પહેલા. હા,
2: જેવી આજ્ઞા.
1: રાણી, આ કવિ ગાયકને ખતમ કરવો પડશે. હા, ખતમ કરવો પડશે. જોઈએ શું થાય છે.
0: માણસ તો છે માણસ, માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? ક્યાં કોઈ વાત જુદી છે? એની ક્યાં કોઈ વાત જુદી છે?
2: સખી, આ ગીત કેટલો સુંદર છે! એનું ગીત પણ એની જેમ જ મનને જીતી લે છે.
4: હા, પણ આપણે હવે અહીંથી જલ્દી પાછા વળી જઈએ, નહીં તો વેશ બદલ્યો હોવા છતાં કોઈ આપણને ઓળખી જશે.
2: અરે હું છું ને, તું ડરે છે શાની? તું જા, જઈને એને કહેજે કે હું એના કુળની છું. કાલે રાત્રે આપણે એને મળીશું. જોજે, મારી સાચી ઓળખ ના આપતી. હા, ડુંગરિયા.
0: હા બોલ.
2: આપણા આ મિલનને મહિનો થઈ ગયો નહીં?
0: હા થઈ ગયો.
2: મને તારી વાત સાચી લાગે છે. આ સંઘર્ષમાં હું તારો સાથ આપીશ. હું પણ માનું છું કે માણસે માણસને ગુલામ સમજવાના દિવસો વીતી ગયા. આ ભેદભાવ હવે મટવા જ જોઈએ. હું તારા માર્ગમાં અવરોધ નહીં બનું. પેલું ગીત એકવાર ફરીથી સંભળાવ ને.
0: હું કેટલા વખતથી એ ગાઉં છું, પણ એનાથી લોકો બદલાય છે? શું લોકો આભડછેટ ભૂલી શકશે?
2: ડુંગરિયા, એટલે જ હું તને ચાહું છું અને તને પ્રેમ કરું છું. મારે તને મારે
0: હા કહે ને કહે કહે

0: જાહટ મને કહેતા શરમ આવે છે.
1: અરે કે તો ખરી, વાત શું છે?
0: તું મારી સાથે લગ્ન કરશે?
1: બસ આટલી અમથી વાત. તારા પિતાશ્રીને કહેજે મારા પગ ધુવે. કોણ કોણ છે ત્યાં?
2: ચૂપ રે નીચ બદમાશ, મારી દીકરી સાથે સંબંધ બાંધે છે.
1: કોણ? મહારાજ, પણ આપ અહીં, આ તમારી દીકરી છે? અરે ના, આ તો રમતુડી છે.
2: બકવાસ બંધ કર. અને તું મારી દીકરી કેવડાવવાને લાયક નથી. અરે તે તો મારું કુળ કલંકિત કર્યો. ચાલ સીધે સીધે મહેલમાં ચાલ. અને ડુંગરિયા તું, તારું તો હું આજે માથું જ ઉડાવી દઈશ.
1: મહારાજ!
2: સિપાહીઓ, અરે સિપાહીઓ પકડી લો ને.
1: મહારાજ!
0: પિતાજી, પિતાજી, આમાં ડુંગરિયાનો કોઈ વાંક નથી. એને તો ખબર જ નથી કે હું આપની દીકરી છું. જો એને કઈ થશે તો હું આ મહેલમાં પગ નહીં મૂકું.
2: ચાલ ચાલ ચાલ, જા મહેલમાં ચાલ.
0: પિતાજી,
2: ડુંગરિયા, તારી ઉંમર લાંબી છે એટલે આજે બચી ગયો. જા, હમણાં ને હમણાં મારું રાજ્ય છોડીને ચાલે જા. સાંભળ્યો?

0: तांत्रिक जी मारी प्रतिष्ठा धूळमां रगदोळाई गई। मने आजकल खूब ज अबजस मळे छे। मारी दीकरी एक शूद्रना प्रेममां पड़ी गई। हवे शुं थाय
1: आ विषय गंभीरताथी विचारवुं पड़शे। आ डुंगरीओ सामान्य माणस नथी, લોકોમાં એની ખૂબ જ ચાહના છે મહારાજ।
0: હા એ સાચું છે।
1: વળી એની જાતિના લોકોનો પણ એને સાથ સહકાર છે। અંગ્રેજ કલેક્ટર સાહેબ પણ આ ડુંગરીના ગીતોથી પ્રભાવિત છે। જો તમે એને મારી નંખાવશો તો રાજ્યમાં બળવો થશે બળવો।
0: એટલે જ તો વિચાર કરું છું કે શું કરું।
2: ભગવાન, કેવો ભયંકર દુકાળ છે આ।
3: બધું જ ઉજ્જડ થઈ ગયું છે, વેરાન થઈ ગયું છે। અરે, પાક બધો જ સુકાઈ ગયો, ઝાડ પાન પણ સુકાઈ ગયા છે, આ નદી નાળામાં પણ પાણી નથી,
2: આકાશમાં ક્યાંય વાદળોય દેખાતું નથી।
3: સાચું કહે છે ભાઈ, પાણી નથી, ચારો નથી, ઢોર રોજ મરવા લાગ્યા છે, કોણ જાણે વરસાદ ક્યારે આવશે। અને રાજા તો વેરો વધારતો જ જાય છે, અમારા દુઃખોમાં એ કંઈ કરતો જ નથી।
4: અને સાંભળ્યું છે રાજા તો એની દીકરીના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે, બેચેન છે।
2: એની દીકરીએ તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે ડુંગરિયા સિવાય બીજા કોઈને નહીં પરણે।
5: શું વાત કરે છે!
3: અરે, એણે તો ખાવા પીવાનું છોડી દીધું છે। વાહ ભાઈ વાહ, વાહ વાહ, હાચો પ્રેમ તો આને જ કહેવાય।
2: અરે છોડોને આ માથાફોડ, આ જુઓ, આ નદી આપણી માતા છે, જે ક્યારેય સુકાતી નથી, અને એ પણ આ વર્ષે સુકાઈ ગઈ। આવો દુકાળ તો ક્યારેય નથી જોયો।
0: મને મારી દીકરીએ દગો દીધો તાંત્રિક, એણે મારી બધી જ નામના ધૂળમાં મેળવી દીધી। પેલો ડુંગરિયો છે ને, એને ગમે તેમ કરીને ખતમ કરવો છે, પણ જો હું એને મારી નાખું અને લોકો જો બળવો કરે તો બસ, આ જ ભય મને સતાવે છે, એમાં વળી પાછો આ દુકાળ પડે છે।
1: હા, મને એક ઉપાય સૂજો છો મહારાજ। બરાબર છે, હવે આ ડુંગરીઓ જીવતો નહીં રહે મહારાજ।
0: પણ કેવી રીતે
1: મહારાજ? આપણી પ્રજા ખૂબ જ ભોળી છે, એ સંકટ સમયે સાત પૂતળા અને ચાર પાનની પૂજા કરવા માંડે છે। લોકો મારી વાત પર વિશ્વાસ કરે છે, હું ભવિષ્યવાણી કરીશ।
0: હા, પણ શું?
1: એ જ કે નદી માતાને ફરીથી પાણી સાથે વહેતી જોવી હોય અને આ

0: અંધકારને દૂર કરવો હોય તો નદી માતાને ચરણે કવિ ગાયક કે રાજાનું માથું ચડાવો.
1: શું શું રાજાનું માથું કેમ?
0: એ તો ખરું રહસ્ય છે મહારાજ. જો હું માત્ર કવિ કે ગાયકનું માથું માંગીશ તો લોકો કહેશે કે આ કાવતરુ છે, પણ સાથે રાજાનું માથું રાખું તો લોકો ચૂપ રહેશે, સાચું માનશે. પણ રાજા તો રક્ષક છે, પાલક છે, ભગવાન છે, એટલે એને તો જીવવું જ જોઈએ. અને કવિ ગાયક જે પોતાનું માથું આપવું જ જોઈએ દેશ અને જનતાના ભલા માટે. લોકો કવિ કલાકારનું બલિદાન સ્વીકાર કરશે. કો કેવી યોજના છે મહારાજ?
1: તાંત્રિક, યોજના તો સારી છે, પણ કદાચ વાત ફરી જઈને મારા માથા માટે આવી જશે તો?
0: ના ના ના ના ના ના ના મહારાજ, ન્યાય અને વ્યવસ્થા તમારે આધીન છે, એ તમારી વિરુદ્ધ જાય જ નહીં.
1: એમ? હા, હું આમ જોવા જાવ તો બરાબર. શાબાશ શાબાશ.
0: હવે જોવાનું એ જ રહે છે કે આ યોજનાનો ખૂબ જ પ્રચાર થાય.
2: શું કહ્યું? હે, સાંભળ્યું? અરે, કે છે કે દુકાળને દૂર કરવા કવિ ગાયક કે રાજાનું માથું માતાના ચરણે ચડાવવું પડશે.
3: બધા એમ જ કે છે.
4: અરે, કવિ ગાયક તો આપણો ડુંગરિયો છે ને, શું એ પોતાનું માથું માતાને ચડાવવા આપશે?
5: આ બધું શું થઈ રહ્યું છે? અરે અરે, રાજાના માણસો આ તરફ આવે છે.
6: અરે, કોણ છે ત્યાં? પેલા ડુંગરિયાનું ઝૂંપડું ક્યાં છે?
2: આ પેલું રહ્યું ને, એનું ઝૂંપડું છે.
6: એ અંદર છે?
2: મને ખબર નથી.
6: એને બહાર બોલાવો તો.
5: અરે ડુંગરિયા, અરે ભાઈ ડુંગરિયા, જરા બહાર આવો ને.
7: અરે, આ બધી શી ધમાલ છે? અરે, આ તો રાજાના સિપાહીઓ છે. કેમ ભાઈ અહીં આવ્યા છો?
6: સાંભળો ભાઈઓ, બધા ધ્યાનથી સાંભળજો. આપણા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો છે. તાંત્રિકજીએ ભવિષ્યવાણી કરી છે કે આપણા રાજ્યના ગાયક અથવા રાજાએ પોતાનું માથું નદી માતાને ચરણે ચડાવવું પડશે. એટલે રાજ્યની ન્યાય વ્યવસ્થાએ નિર્ણય લીધો છે કે રાજ્યનો દુકાળ દૂર કરવા ગાયક ડુંગરિયાએ પોતાનું માથું માતાને ચરણે ધરવું. એમના આદેશથી અમે ડુંગરિયાને લેવા આવ્યા છીએ.
7: શું કહ્યું? હું મારું માથું આપીશ તો દુકાળ દૂર થઈ જશે? મારા મૃત્યુથી રાજ્યનો દુકાળ જતો રહેશે? એટલે કે મારા મૃત્યુથી રાજ્યનું ભલું થશે, એટલે મને બોલાવવા રાજાએ તમને મોકલ્યા છે ખરું? હું આવવાનો નથી. જાઓ, તમારા રાજાને કહેજો કે જરૂર હોય તો એ પોતે મને લેવા આવે, એ સિવાય હું જવાનો નથી. એ આવશે તો હું વિચાર કરીશ.
6: તો નહીં આવે તો અમે તને જબરજસ્તથી લઈ જઈશું.
7: એ શક્ય નથી સિપાઈ. આ એકઠા થયેલા લોકોને જુઓ, આ બધા એક સામટો હુમલો કરશે તો તમારું શું થશે?
5: શ્રીમાન ચિત્ર વિચિત્ર મહારાજા ડુંગરિયાને આંગણે પહોંચી ગયા છે. ડુંગરિયા જ્યાં હોય ત્યાંથી જલ્દી હાજર થઈ જા.
7: રાજ્યના પાલનહાર ને મારા પ્રણામ.
8: ઠીક છે ઠીક છે, આ બધું પ્રણામ પ્રણામ બધું રહેવા દે. અને કહે કે વાત શું છે? અમારો આદેશ હોવા છતાં તું દરબારમાં ન આવ્યો, ઉલટો મને અહીં બોલાવ્યો. બોલ, શું વાત છે?
7: મહારાજ, આપનું આ કાવતરું એ કઈ નાની સૂની વાત નથી, એ હું જાણું છું, એમ તમે પણ જાણો છો. હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો મહારાજ. મારી પાસે મારા ગીતોની શક્તિ છે, તમારી પાસે રાજશક્તિ છે, રાજ્યનો અધિકાર છે. શું મારું માથું આપવાથી આ દુકાળ દૂર થઈ જશે? સૂકી નદી નાળા ને તળાવ પાણીથી ભરાઈ જશે? જાણું છું હું અને તમે પણ જાણો છો. સારું, હું મારું માથું

0: આપવા તૈયાર છું.
1: લઈ લો માથું,
0: પણ મારા માથાને બદલે હું આપની પાસે બે વચન માંગુ છું મહારાજ.
2: વચનો? કયા વચનો?
0: મહારાજ, પેઢીઓથી અમારા ઉપર જુલ્મો અને અત્યાચારો થયા છે. ગળામાં ઢોલ, આ ઢોલ બાંધી દીધો છે. જાનવરોથી પણ બદતર જીવન અમારા ભાગ્ય સાથે જડી દીધું છે મહારાજ. આ ઢોલ વગાડતા ગામમાં પ્રવેશવાની પ્રથા તો મોટા લોકોએ શરૂ કરાવી છે. બસ આપ એને ખતમ કરી નાખો મહારાજ. અમારા ગળામાંથી ઢોલ છોડાવો મહારાજ. અમારી જાતિને પણ સમાન અધિકાર આપો. આપ અમારું પહેલું વચન માંગુ છું મહારાજ.
2: અને બીજું વચન?
0: મહારાજ, આપણા રાજ્યમાં દુકાળ તો વારંવાર પડે છે નહીં, અને એની સૌથી મોટી હાલાકી અમારા લોકોને પડે છે. અમારા કૂવા સુકાઈ જાય છે. ઢોર ઢાંખર જે નદી નાળામાં પાણી પીવે છે એવું પાણી અમારી જાતિના લોકોને પીવું પડે છે મહારાજ. માંદા પડે છે, બીમારીઓ ફેલાય છે, લોકો મૃત્યુ પામે છે મહારાજ.
2: હા, તો હું એમાં શું કરી શકું?
0: જો મારું માથું આપવાથી દેવી પ્રસન્ન થતા હોય અને આપના તાંત્રિકના કહેવા પ્રમાણે નદી તળાવ છલકાઈ જવાના હોય તો હું મારું માથું આપવા તૈયાર છું, કારણ કે એનાથી પાણી મળશે. પણ એ પાણી કૂવાઓમાંથી ભરવાનો પહેલો અધિકાર મારી જાતિના લોકોને હોવો જોઈએ મહારાજ. બોલાવો બોલાવો તમારી ન્યાય વ્યવસ્થાને અને આપો એમને આદેશ. હું મારું માથું હમણાં જ ભેટ ધરું છું મહારાજ. આપ ચૂપ કેમ થઈ ગયા મહારાજ?
2: આ અધિકાર મારા હાથમાં નથી ડુંગરિયા.
0: મહારાજ,
2: આ તો ન્યાયતંત્રનો વિષય છે, સમજવાનો પ્રયત્ન કર, એ જ નિર્ણય કરી શકે. જો છતાં આના માટે મને એક દિવસનો સમય જોઈશે.
0: બસ એક જ દિવસ? એક દિવસનો શું હિસાબ મહારાજ? મારા બાંધવો તો વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છે, એમાં એક દિવસ વધારે? વચન આપો અને માથું લઈ લો મહારાજ.
3: ન્યાય વ્યવસ્થાએ શો નિર્ણય કર્યો મહારાજ?
2: ન્યાય વ્યવસ્થા વાત માનતી નથી, એ કહે છે વચન આવું આપી જ ન શકાય.
3: મહારાજ, હવે તો એક જ ઉપાય છે, ન્યાય વ્યવસ્થાને જ રદ કરી નાખો. આપ મહારાજ છો, તમે જ ન્યાય વ્યવસ્થા છો, તમે ધર્માસનનો નિર્ણય બદલી નાખો. ડુંગરિયાને બંને વચન આપો અને એનું માથું ઉતારી લો મહારાજ. બસ એનો ખેલ ખતમ અને આપની દીકરી મુક્ત. પછી કોઈ રાજકુમાર સાથે એનો વિવાહ કરી શકો છો.
2: તાંત્રિક, તો હું ધર્માસન ન્યાય વ્યવસ્થાને રદ કરું છું. અરે જરૂર પડે હું બધું જ રદ કરી નાખીશ. હું શાસક છું આ રાજ્યનો, બધા જ અધિકાર મારી પાસે છે. અરે કોણ છે આજર? જાઓ જઈને કહી દો કે મને ડુંગરિયાના બંને વચન મંજૂર છે. અમારો આદેશ છે કે એમના ગળેથી ઢોલ છોડી નાખો અને એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે ગામના કુવેથી પાણી ભરી શકે છે.
4: ભાઈ ડુંગરિયા, તે તો અમારા ગળામાંથી ઢોલ છોડાવે, તે અમને ગામના કુવેથી પાણી અપાવ્યું. તું જ અમારો ભગવાન છે ભાઈ.
0: તમારા ગળેથી ઢોલ છૂટ્યો ને, કાલે મારું માથું ધડ પર નહીં રહે. આ એક મોટું કાવતરું છે. ભલે, કંઈ વાંધો નહીં, મારા માથા સાટે મારા બાંધવોને સન્માન મળ્યું એ જ મોટી વાત છે. એ બહુ મોટી વાત છે.
4: ના ના ડુંગરિયા, ના, અમે એ નહીં થવા દઈએ. અમે ગળામાં ઢોલ બાંધીશું, નાળાનું ગંદુ પાણી પીશું, એ તો અમારા ભાગમાં લખ્યું છે. પણ અમારા માટે તારા જેવો મોટો કવિ પોતાનું માથું આપે એ અમને કબૂલ નથી. અમે તને નહીં મરવા દઈએ ડુંગરિયા. આવો મોટો કવિ ફરી પાછો ક્યારે જન્મ લેશે?
5: શું કહ્યું હતું તાંત્રિકે? કવિ, ગાયક કે પછી રાજાનું માથું આપો તો દુકાળ દૂર થાય. હા, આ તો પછી રાજા આપે માથું, પ્રજાને માટે પ્રજાનો પાલક માથું આપે અને દુકાળ દૂર કરે.

0: માં કવિ જીવે ને રાજા માથું આપે તો જ અમારો દુકાળ દૂર થાય. કવિ
1: સાંભળો સાંભળો, એવું ના બોલો, જે કહેવાય ગયું એ કહેવાય ગયું. રાજાએ મારી વાત માની છે એટલે મારે પણ એમની વાત માનવી જોઈએ. પાણી વરસે કે ના વરસે, દુકાળ હોય કે ના હોય, મારા બાંધવોને સન્માન મળ્યું એ જ બહુ મોટી વાત છે. હું હવે દેવી માને મારું માથું અર્પણ કરવાનો છું.
2: ડુંગરિયા ભાઈ, કાલે તું નહીં હોય ત્યારે આ ગીત તમને કોણ સંભળાવશે?
3: ડુંગરિયા, પેલું ગીત એકવાર ગાને.
1: આજે નહીં, કાલે. નદી કિનારે દેવી માને મંદિરે છેલ્લી વારનું ગાઈશ. તમે બધા ત્યાં આવજો અને ત્યાં સાંભળજો.
4: તાંત્રિકજી, આ નદીના ઓવારે આટલી બધી ભીડ કેમ? શું ડુંગરિયા સાથે આટલા બધા લોકો આવે છે?
5: મૂર્ખાઓ એના બલિદાન ને ભૂલી જશે.
4: આપણે શું
6: સૈનિકો, અરે જોઈ શું રહ્યા છો? જલ્લાદ ને કહો કે ડુંગરિયાનું માથું કાપી નાખે.
1: માણસ તો માણસ છે. ક્યાં કોઈ વાત જુદી છે? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? નાત જાતના કલંક મટે તો તેમાં ધરતી રાજી છે. છૂટ્યા ઢોલ ને ઘંટ સાવરણા, માનવતા થઈ રાજી. માણસ તો માણસ છે, એની ક્યાં કોઈ વાત જુદી છે? મળ્યું કુવાનું પાણી મીઠું, મળ્યું કુવાનું પાણી મીઠું. બાંધવ થાઓ રાજી રે, સતશત વંદન રાજા, સતશત વંદન, સતશત વંદન.
4: આપણી યોજના સફળ થઈ.
3: બસ બસ, બંધ કરો આ જૂની પુરાણી વાર્તા, બંધ કરો આ લવારો. આવી વાતો સંભળાવી સંભળાવીને આ નવી પેઢીને ન ડરાવો.
6: તો તારે આ વાર્તા વિશે શું કહેવું છે?
3: હું આ વાર્તાને બદલવા માંગુ છું. જો એનો અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે મંદિર પાસે પેલી નદીને કિનારે ડુંગરીઓ છેલ્લું ગીત ગાય છે, ત્યારે લોકો કિડિયારોની જેમ ઉભરાવા લાગ્યા. પગ મૂકવા જેટલી પણ જગ્યા નહોતી. રાજા પણ એના રસાલા સાથે આવે છે, એના માટે ગાદી પથરાય છે, અને આ ડુંગરીઓ
1: વીત્યા દાડા દુખના ને વીતી ગઈ એ વાત. છૂટ્યા ઢોલ ને છૂટ્યા સાવરણા, પેટે પામ્યા ધાન. વીત્યા દાડા શોષણના ને પશુપણાનો અંત. બદલાય બદલાય છે ભાગ્યની રેખા, બદલાયો સંસાર. જો કરે વિરોધ દલિત તો બંધ થાય અત્યાચાર. જો બદલાય કથા વ્યથાની તો બદલાય આ વ્યવસ્થા. તો ઉગશે સૂરજ મધરાતે. કહું છું ઈશ્વર રાખી માથે. ઉગશે સૂરજ મધરાતે. કહું છું ઈશ્વર રાખી માથે. ઉગશે સૂરજ મધરાતે. કહું છું ઈશ્વર રાખી માથે.
3: આમ ડુંગરિયાને સાંભળવાને જોવા જે લોકો ત્યાં એકઠા થયા હતા એ બધા આવેશમાં આવી ગયા. ફક્ત 200 સૈનિકોની તાકાત પર તાનાશાહી શાસન કરનાર

0: પર ઉશ્કેરાઈ ગયા. લોકોમાં નવી ચેતનાની લહેર જાગી, એ જોશમાં આવી ગયા. આખી ભીડ કવિ જિંદાબાદની બૂમો પાડવા લાગી. કેટલાક લોકો રાજા પર તૂટી પડ્યા, કેટલાક લોકો ડુંગરિયાને છોડાવી લાવ્યા, કોઈએ રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. લોકો નાચવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, ડુંગરિયો જિંદાબાદની બૂમો પાડવા લાગ્યા.
1: બંધ કર વસરામાં તારી વાર્તા બંધ કર.
0: કેમ ડાયા?
1: તું તો બે વર્ગો વચ્ચે વિગ્રહ કરાવી વાર્તાનો અંત લાવવા માંગે છે. તું તો બંને વર્ગોને લડાવી કલહ ઉભો કરી અંતને લોયાળ બનાવવા તરફ આગળ વધે છે.
0: તો તું શું એમ કહેવા માંગે છે કે અંત એવો હોવો જોઈએ જેમાં અંતે શાસનનો વિજય થાય?
1: ના, હું કહું છું સાંભળો, વાર્તાનો સંતોષકારક અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે ડુંગરિયાનું માથું કપાવવાનું હતું ત્યારે એનું છેલ્લું ગીત સાંભળવા લોકો એકઠા થયા હતા. રાજા ચિત્રવિચિત્ર પણ ત્યાં હાજર હતો, પણ ગેરહાજર હતી ત્યાં ફક્ત એક વ્યક્તિ. એક વ્યક્તિ ત્યાં હાજર નહોતી, તે હતી રાજકુમારી. તે ન આવી, ડુંગરિયાએ છેવટનું ગીત ગાયું.
2: ક્યાં સુધી બેઠીશું, ક્યાં સુધી સહીશું? આ પીડાઓ, આ વેદનાઓ, આ યાતનાઓ, આંખોથી અંગાર વરસાવી, શ્વાસોમાં ભરી જ્વાળાઓ, અને થઈ જાઓ તૈયાર, મક્કમતાથી કરો વિરોધ અને કરો કરો ક્રાંતિના પ્રયાણ. વિચારશો ના શું થશે આગળ, શું થશે પાછળ, થશે શું ગુલામીનું, શું થશે શોષણનું. સમાજના ડગ તળે, લોકોના પગ તળે પેઢીઓથી કચડાતો આ જ્વાળ હવે જાગ્યો છે. હું તો બસ ગાઉં છું, હોઠોથી નહીં હૃદયથી ગાઉં છું. દિલની વ્યથા મારા ગીતોમાં રેલાઉં છું. મહારાજ, કપાવી નાખો મારું માથું. મહારાજ, ઉડાવી દો મારું માથું. એનાથી નદીમાં પાણી આવશે, તળાવો છલકાઈ જશે. એ તો છલકાય કે ન છલકાય, પણ તમારું હૃદય ખુશીઓથી છલકાઈ જશે. પણ એથી ફૂલાઈ ન જતા મહારાજ, આ ઘોર અંધકારમાં પણ સૂરજ ઉગશે, અને આ લોકો તમારા સિંહાસન પર તૂટી પડશે. ત્યારે તમારા માથાનું શું થશે મહારાજ?
1: લોકોમાં તોફાન જાગ્યું, તેઓ આવેશમાં આવી ગયા. ચેતનાની ચિંગારી ચંપાઈ ગઈ, એમણે રાજાનું માથું ઉડાવી દીધું.
0: રાજાના સૈનિકોએ ડુંગરિયાનું માથું ઉડાવી દીધું ત્યારે ત્યાં રાજકુમારી આવી પહોંચી.
3: ભવિષ્યવાણી થઈ હતી ને કે એક માથું વધારશે તો આ તળાવ પાણીથી છલકાશે, પણ આ તો બે બે માથા વધારાય. પણ ક્યાં છે પાણી, ક્યાં છે પૂર, ક્યાં છે આંધી ને ક્યાં છે તોફાન? ના વર્ષ્યું પાણી, ના આવી આંધી. અરે, આપણે તો પાણીમાં તળાઈ જવું જોઈતું હતું, કારણ કે આપણે એક નહીં બે બે માથા અર્પણ કર્યા છે. પણ ક્યાં છે પાણી, ક્યાં છે વરસાદ?
4: તાંત્રિક ની છે, અને જ્યોતિષ નામે આપણને છેતર્યા છે, ભગવાન નું નામ દઈને વિશ્વાસઘાત કર્યો છે.
3: માથા વધેરવાથી સમસ્યા ઉકેલાતી નથી, આપણે આપણા મગજથી વિચારવું જોઈએ. વિચાર વિમર્શથી સમસ્યાઓના ઉકેલ મળે છે. તમારી સાથે વિશ્વાસઘાત થયો છે. જ્યાં સુધી તમે માથા વધેરતા અને વધેરાવતા રહેશો, માથા કાપતા અને કપાવતા રહેશો, ત્યાં સુધી તમારી સાથે વિશ્વાસઘાત થતો જ રહેશે. તમને ન્યાય નહીં મળે. ચિત્ર વિચિત્ર રાજા અને તાંત્રિકો મનમાન્યું કરતા જ રહેશે, તમને બધાને લૂંટતા રહેશે.
5: ક્યાં છે તાંત્રિક?
6: આ વાર્તા વીતી ગયેલી કાલની છે, એ આજની પણ છે, પણ આ વાર્તા આવનારી આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ।

બદલી નાખો આ વાર્તા. નાટકમાં ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી અર્ચન ત્રિવેદી, જનક દવે, પ્રિયકાંત મહેતા, જનક રાવલ, હેમંત મિસ્ત્રી, ધનંજય પટેલ, મુકેશ પંડ્યા, પ્રતિભા રાવલ, રત્ના જાની, રેખા દવે, અલ્પિતા રાઠોડ અને હસમુખ ભાવસાર. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.

બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક શ્રી આર વેટી શ્રીનિવાસુલુનું ગુજરાતી અનુવાદિત નાટક આપ માણી રહ્યા હતા. આ નાટકના ગુજરાતી અનુવાદક હતા મહેન્દ્ર ઉપાધ્યાય તથા પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. આપ માણી રહ્યા છો આકાશવાણીની DTH સેવાનું ગુજરાતી પ્રસારણ. આકાશવાણીની DTH સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે DTH સેવાના પ્રસારણમાં પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત, જેમાં આજના DTH સેવાના પ્રસારણમાં આપને સંભળાવીએ સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો લતા મંગેશકરના સ્વરમાં.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજન સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે સમય થઈ રહ્યો છે વૈવિધ્યસભર કાર્યક્રમો માણવાનો. 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન આપ સાંભળી શકશો વિવિધ મનોરંજક કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત. ત્યારબાદ આપ અલી અકબર ખાન પાસેથી સરોદ વાદન માણી શકશો, રાગ ભીમપલાસી તથા રાગ ચારુકોશ. તેમજ વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ માણી શકશો અદનાન સામીના સ્વરમાં ગેરફિલ્મી હિન્દી ગીતો. તો પ્રસ્તુત છે હવે વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપને સંભળાવીએ ગુજરાતી સુગમ સંગીત.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમોમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીતમાં સરોદવાદન અલી અકબર ખાન, રાગ ભીમપલાસી, ત્યારબાદ રાગ ચંદ્રકૌશ.

અદનાન સામીનાસ વર્મા આ ગીત સાંભળ્યા બાદ શ્રોતા મિત્રો વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને